Star, Superbad. Basu 28.9 transmitters. એટલે કે 1304 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભોજ કેન્દ્ર છે. આજે મંગળવાર, જ્યેષ્ઠ વદ દિનાંક 26, તારીખ 16 જૂન 2026. અત્યારે સવારના 5:58:27 થઈ છે. શ્રોતા મિત્રો, સવાર માત્ર દિવસની શરૂઆત નથી, એ તો સપનાઓને ફરીથી પાંખ આપવાની એક સુંદર તક છે. આપનો દિવસ સફળતા અને ખુશીઓથી ભરેલો રહે એવી શુભેચ્છા અને આપનું સ્વાગત સાથે દિવસ દરમિયાન પ્રસારણ સેવાનું પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિ સાથે.

શિષ્ટ જણાવે છે કે પુરુષાર્થ કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. પુરુષાર્થ 3 તબક્કા ધરાવે છે. પ્રથમ તબક્કામાં એને કામ કહેવાય છે, બીજા તબક્કામાં એને કાર્ય કહેવાય છે અને ત્રીજા તબક્કામાં એને કર્મ કહેવાય છે. જ્યારે પુરુષાર્થ માત્ર શારીરિક હોય ત્યારે તે કામ કહેવાય. જ્યારે માનસિક સજ્જતા સાથે પુરુષાર્થ કરવામાં આવે ત્યારે તેને કાર્ય કહેવાય. પરંતુ જયારે પુરુષાર્થ હૃદયથી કરવામાં આવે છે ત્યારે તેને કર્મ કહેવાય છે. કારણ કે શરીર દ્વારા કરવામાં આવતા પુરુષાર્થની મજૂરી જ કહી શકાય, જેને આપણે ગદા વૈત્રો કહીએ છીએ. કારણ એટલે સમજણનો અને સમર્પણનો અભાવ હોય છે. મન સાથે કરવામાં આવતા પુરુષાર્થમાં સમજણ હોય છે, તેથી તે કામ કરતા ચડિયાતું બનીને કાર્ય કરે છે. પરંતુ હૃદય સાથે કરવામાં આવતો પુરુષાર્થ એ સમર્પણ છે. એટલે જ શારીરિક મહેનત કરનારને મજૂર કહેવાય છે, માનસિક મહેનત કરે કારીગર તરીકે ઓળખાય છે, પણ જે હૃદયથી કર્મ કરે એને તો કલાકારનું બિરુદ પ્રાપ્ત થાય છે. આથી પુરુષાર્થમાં શરીર, મન અને હૃદય મહત્વના બની રહે છે. ઘણા લોકો ભાગ્યના આધારે બેસી રહ્યા છે અને કહે છે કે ભાગ્યમાં હશે તો મળશે, પરંતુ આ વિચારણા ખોટી જ નહીં પણ એકદમ વિપરીત નિશાની છે. સંત પુનિત કહે છે કે પ્રારબ્ધની ઊંડી ખીણમાં સખત પુરુષાર્થની માટી પૂરતા રહેશું તો એક દિવસ તે જરૂર પૂરાઈ જશે.

0: સિકંદર તો અત્યારે દરિયે જાય છે.
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગીત બનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

જે કોઈ મારા પ્લસ વર્મા ડોક્ટર હર્ચની રચના આપે સાંભળી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ મૂળદાસની રચના કંઠ છે નિરંજન પંડ્યાનું.

જ આપે ભાન સાહેબની રચના સાંભળી ગાયક કલાકાર સાગરદાન ગઢવે. કાર્યક્રમના અંતમાં સાંભળીએ મીરાની રચના, કંઠ આપ્યું છે યશવંત ભટ્ટે.

0: આજે આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 6:40 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી.
1: ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, મિત્રો, હું છું શ્રી કરમસિંહ અને આજની કૃષિ માહિતીમાં પશુપાલક ભાઈઓની ઉપયોગિતા એ માહિતી આપશું. અને આજની માહિતીનો વિષય છે ગાય ભેંસના નવજાત બચ્ચામાં જોવા મળતા રોગો અને તેના ઉપાયો. તો મિત્રો, પશુપાલક ભાઈઓએ બચ્ચાઓમાં થતા રોગોને વિવિધ તબક્કામાં જોવા જઈએ તો કયા કયા રોગો હોય છે, કયા તબક્કે કયા રોગો છે, તેનો શું ઉપાય કરવો, તેની વાત અમે વ્યક્ત કરીએ. તો જન્મ પછીના 48 કલાકમાં જોવા મળતા રોગોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન બચ્ચાઓના મરણ પ્રમાણ સવિશેષ જોવા મળે છે. મુખ્યત્વે ચેપી રોગો મહત્વનો ભાગ આ સમય દરમિયાન ભજવે છે. ખાસ કરીને માતા જો ગર્ભધારણ સમય દરમિયાન રોગિષ્ઠ હોય તો તેના દ્વારા બચ્ચાના રોગના જંતુ ફેલાય છે.

મતદાન પછીની ધરાવવાની નિષ્ઠાજી બચ્ચાને આંખે ચૂસવાની અણહડત નાના કે મોટા આંચળ તેમજ પશુપાલકોની આ બાબત પ્રત્યેની અજાગૃતતા કારણરૂપ છે. બચ્ચાઓના આ સમય દરમિયાન વિશેષ કાળજી તથા આંચળ ચૂસવાના યોગ્ય પ્રયત્નોથી આ અશક્તિ નિવારી શકાય.

કચ્છી વાણિયાપક સાથે જન્મવું વગેરે જોવા મળે છે. કેવી ખોટકાપણ જન્મજાત વૈશાગત વિષાણુ દ્વારા કે ગાભણ દ્વારદેશ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન ઝેરી વનસ્પતિઓ કે વિષાણુ ખાવામાં આવતા જોવા મળે છે. આ બાબતોથી ગાભણ પશુઓને દૂર રાખવા હેત આવે છે. જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં તથા રોગની વાત કરીએ તો માતા દ્વારા તેજાયેલા કે પરછોડાયેલા બચ્ચાઓ, અનાથ બચ્ચાઓ, અચળ ચૂસવાની અનાવડત, અચળ નાના કે મોટા હોવાથી કે બચ્ચાઓના જન્મ બાદ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં તરાટું ન મળવાથી આ બચ્ચાઓમાં ચેપી રોગો થવાની શક્યતા વધુ જોવા મળે છે. તરાટોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. જે જન્મ બાદ બચ્ચાઓને ન મળવાથી ચેપી જાળાના રોગો, સાંધાના સોજો તેમજ વિષાણુજન્ય જાળાના રોગો થવાની શક્યતાઓ છે. આ રોગને અટકાવવા જન્મેલા બચ્ચાઓને બને તો શરૂઆતમાં 6 કલાકમાં અથવા 48 કલાક સુધી માતાનું પ્રથમ દૂધ મળી રહે તેવો આગ્રહ રાખવો. બચ્ચું જો જાતે ન પી શકે તો શીશી દ્વારા પીવડાવવું. માતા જો મરણ પામે તો અન્ય વિયાણ વાળી ગાય કે ભેંસનું કરાટવું બચ્ચાને વજનના 10% પ્રમાણે પીવડાવવાથી આ રોગો સામે બચ્ચામાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હવે ઘણીવાર બચ્ચાઓમાં ડૂટો પાકી જતો હોય છે તો બચ્ચાઓમાં આ રોગ અચૂક જોવા મળે છે. વિયાણ સમયે ઓર કાપવામાં વેદર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા દૂષિત ચપુ કે બેડ જેવા સાધનો અને બચ્ચાને રાખવામાં આવતી અસ્વચ્છ જગ્યા મુખ્ય કારણરૂપ છે. જંતુઓ આ કપાળના ભાગમાં ફેલાવાથી બૂટો પાકે છે અને ગુંગળાઈ જેવું થઈ જાય છે. વિયાણ સમયે સ્વચ્છતા

આપો કે કયા સાધનોનો ઉપયોગ ન જ કરવો. એવો જ એક રોગ છે વાદરનો રોગ. ફૂગજન્ય રોગોમાં બિચ્છાઓમાં વાદરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગ સાંસર્ગિક ચેપી છે. ખાસ કરીને

0: પર થાય છે. તો મિત્રો, ભારત દેશના નવજાત બચ્ચાના જે રોગો આપણે વાત કરી એ રોગોને ઓળખી અને તેને ઉપાયો કરીએ, જેથી કરીને આ બચ્ચું જયારે ગાય અને ભેંસ પુખ્ત થાય ત્યારે એ સારી અવસ્થામાં બને અને સારું દૂધ ઉત્પાદન આપી શકે.
1: શ્રી રામચરિતમાનસ ગાન કલાકાર ભૂપેન્દ્રસિંહ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-40% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદમાં સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ આધારિત ટેલિકન્ટ્રાશન સિગ્નલ લગાવ્યું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. બાર વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમય પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट ने जो विकसित भारत का जो रोड मैप है वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहे हैं.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નરાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલ ઉપર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્ય દર્શાવતી ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
1: નવી સરકારને જો અગલે 67 યર્સ ઇતના કામ સિર્ફ 12 સાલ મેં ઉન્હોને કિયા વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ પર બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મેં ભેજ રહે કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6,000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મેં ડાયરેક્ટ ડીબીટી કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મેં 74 કરોડ લોગો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારની 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ, વિકાસ કાર્યો વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
2: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે ત્યારે પ્રજાની અંદરમાં આ વિશ્વાસ કાયમ રહે, વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી

0: पकड़ा है और इसी के जांच चलते हुए लोग एक जयंती पर उसने पकड़े करा दिनेश उसने पकड़े क्योंकि वो जब भारतीय अफसर बनने की तब पता चला कि लोग भारतीय दोनों आरोपी भी अभी डिबेली सूरत में जा रहे हैं तो उन्होंने फिर से ही हमने उन दोनों को भी अभी पकड़ लिया है और अभी
1: आगामी 7 दिवस राज्य में छूटा छवाया वरसादी आगाही करवाना भी है। आगामी 3 दिवस सूरत तापी नवसारी डांग वलसाड दमण अने दादरानगर हवेली में वरसादी आगाही करवाना भी है। आगामी दिवसों में तापमान में वधु फेरफार थवानी शक्यता नहीवत होवानु हवामान विभाग ना डायरेक्टर डॉक्टर ए के व्यासे जणाव्युं हतुं। ऑल इंडिया फूटबॉल फेडरेशन और गुजरात स्टेट फूटबॉल एसोसिएशन द्वारा आयोजित फूटसल क्लब चैम्पियनशीप 2025-26 आवतीकाल प्रारंभ होशे। ભાવનગર ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે। ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે। યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મા કાળી માતાના દર્શન ઉમટ્યા હતા। જય માતાજીના ગુણસ્તરની વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા। યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી તબીબી સહાય માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી। ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો। મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે। જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે। આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

તીક્ષ્ણ તો દ્વારા પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2023-24 થી રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકારની પહેલથી મધ્ય ગુજરાતના હાલોલમાં સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના બીએસસી એગ્રીકલ્ચરના અભ્યાસ માટે હાલોલ અને અમરેલીની કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિશેષ કામગીરી આયોજન યોજના અમલીકરણ તથા ખેડૂતોને તાલીમ પ્રોત્સાહન વેચાણમાં મદદ સહિતની કામગીરી કરી રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે કચ્છના ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના 5 આધારસ્તંભો મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે. ગુજરાત રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ઝિંક, સલ્ફર વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ જીવો અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે, જે જીવંત કે કાષ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસના નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભૂમિની ઉત્પાદન ક્ષમતા, ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા જોઈએ તો ભૂમિની બીજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. નહિવત ઉત્પાદન ખર્ચ, રસાયણ મુક્ત ખેત પેદાશ અને વધારે ભાવ. આ ઉપરાંત પાણી અને વીજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ, પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન, ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ, આ છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદાઓ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું શિક્ષણ. સંપાદન અશરફ મથવાણી, પઠન કલ્પના શાહ. બરાબર 7:40 સવારનું બુલેટિન અપાશે.

कवच परियोजना में मंजूरी आपी है। कवच ने आ चौथा तबक्का हेठ अहमदाबाद डिविजन 48 ब्लॉक सेक्शन 598 किलोमीटर आगे लगाशे। अगाउ अहमदाबाद डिविजन ने लगभग 702 किलोमीटर रूट पर कवच ने काम मंजूर करायू हतो। આ મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ લાવવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે। ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે। તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે। અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે। ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે। ગુજરાત

Ocean, Lake Ammonia, Electric Vehicle, Auto Components, Udyan, Avash Utpadan, Semiconductor, Sahayak Udyogo, Aushadhiya, Kapar, Drone, Robotics, Pramukha Jeeva Kshetron mein Prathmikta Apsamu Aavi Chhe. Navi Niti Antargat Startups ne Dar Mahine 25,000 Rupaya Se Dino Bathu, Ek Varsh Maite Apashe. MSME Ekamani Muri Sahay, Vyaj Sahay, Ane Vijdar Sahay ne Vikalp Apsamu Aavi Chhe. Niti Ma Pratham Panch Shanshodan Ane Vikas Kendra ne Vishish Protsayan Marshe, Satej Gujarat Shanshodan Ane Navini Karan Park ne Stapna Karashe. રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવે કવચ સિસ્ટમ અમલી કરાવી છે, જે અંતર્ગત રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કવચ સંસ્કરણ 4.0 વિસ્તારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મંડળના 598 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં કવચ સ્થાપિત કરવામાં આવશે. આ કાર્ય માટે 140 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે અગાઉ

છે. વર્ધમાન પ્રોજેક્ટની મંજૂરી સાથે મુંબઈના બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીના દાયરામાં આવી જશે, જે અંતર્ગત કચ્છના નલિયાથી સામખિયારી સુધીનો વિસ્તાર આ નવી ટેકનોલોજીથી સજ્જ થશે. ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળના સ્થાપક અને જીવદયા પ્રેમી શશિકાંત મોહનલાલ શાહનું અવસાન થયું છે. તેમની વય 90 વર્ષની હતી. મૂળ માંડવીના વતની શ્રી શાહ કલાપુરા સુરેશ્વર કર્ણધામના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ત્રણ દિવસ મુલાકાત કરે તેવી અપેક્ષા છે. આવતીકાલે ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. લિક્વિડફાઈડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટ માટે સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લાઇન પાર કરનાર આ પહેલું ભારતીય એલએનજી ટેન્કર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોમેટ એલએનજી લિમિટેડ દ્વારા ચાર્ટર કરાયેલ 62,370 મેટ્રિક ટન એલએનજી વહન કરતું એલએનજી કેરિયર અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કર્યાની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18 તારીખે ગુજરાતમાં દહેજ પહોંચવાની અપેક્ષા છે. યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ યુપીએસસીએ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા સીએસઈનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક કટઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શિત પરીક્ષા પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓને સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, સીઆરપીએફ, સીઆઈએસએફ, બીસીએસના ડીજી અને એનટીએના ડીજી અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓમાં હાજર હતા. ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ ડીઆરડીઓ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રુઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ ડીઆરડીઓ ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસની મુલાકાત લીધી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ WTE મોરપ પોર્ટલ લોન્ચ કર્યું. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે. ક્રિકેટમાં શ્રીલંકા આજે બંગલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે. વિપ્રજ નિગમ અને સુર્યાસ શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના એટલાન્ટા ખાતે સ્પેન અને કાર્બોબોર વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે. આગામી દિવસે સ્વીડન અને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનિશિયાને 5-1 થી

0: হতো। সরকারের রাষ্ট্রীয় রহমত গামা প্রকল্পটি অধিনিয়ম 2025 এটা রাষ্ট্রীয় রহমত গামা বড় মাঠে শুরু সহ প্রসঙ্গ হিসেবে তিনি রচনা করেছে। আমাদের আজ অখবার আমার মুখ্য সমাচার রাজ্য করেছে মহারাষ্ট্রীয় গিনিকিতা শাহ।
1: રાજ્યના તમામ અખબારોએ અમેરિકા ઇરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઇરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મે મહોર. પ્રિય ભાસ્કરની હેડલાઇન છે, ઇરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચોમારે ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. યુકેમાં 16 વર્ષની બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આઈપીએલની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સૈનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઇઝનિંગ. પાટનગરમાં ખેડૂતોને હૈયાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડ ફાઇડ નેચરલ ગેસ કેરીઅર દિશા હોર્મો સ્ટેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીની સમીક્ષા કરી. અને DRDO સ્વદેશ રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલ

stoner, candles, and sneakers. I've got 8,000 points for job killer hotspot. Happy Kim Kariji, Akashwani ne bhoj kendra. Shota Mitru, Atyari Savar ne 7 vagini 55 minutes thai che. Samay che aapne divas darmayan prasarit kanyan karikramo ne vigat. Ane sthani khawaman janavanu. સાયબર ફ્રોડ ની જાગૃતિ વિશે માલતી જોશી સાથે કૃપા માકર ની વાતચીત આપ સાંભળશો. ગુજરાતી સુગમ સંગીત નો કાર્યક્રમ ગીત સુધા રજૂ કરીશું 8:45. બરાબર 9 વાગે પ્રસ્તુત કરીશું પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેનો પ્રાયોજક છે NCERT. 9:32 પર કાર્યક્રમ સંતરાણી અંતર્ગત આપ સાંભળશો નારાયણ સ્વામી ના કંઠે ગવાય કેટલાક ભજન. હિન્દી ફિલ્મી ગીતો નો કાર્યક્રમ મનોરંજન રજૂ કરીશું બરાબર 10 વાગે. આજે અભિનેતા મિથુન ચક્રવર્તી ના જન્મદિવસ નિમિત્તે વિશેષ ગીતો આપ સાંભળશો. 10:45 પર લોક સંગીત. કેન્દ્રમાં NDA સરકારના 12 વર્ષ નિમિત્તે વિશેષ શ્રેણીના 5મા અંકમાં વ્યવસાય કરવાની સરળતા, આર્થિક જગતમાં આવેલ વિવિધ સુધારાઓ વિષય પર ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના મેનેજિંગ ડિરેક્ટર નિમિશ ફરકે સાથે અશરફ મથવાણી ની વાતચીત આપ સાંભળશો સવારે બરાબર 11 વાગે. તમામ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે, જેમાં 12:02 તથા 2:40 પર ગેર ફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું. 12:30 વાગે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. આજે આપ વિશેષ વિશ્વ યોગ દિવસ અને વિશેષ વિશ્વ સંગીત દિવસ ને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યોગમય સંગીત, સંગીતમય યોગ સાંભળશો. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી ભુજ કેન્દ્ર ની રજૂઆત. 1:10 પર સુગમ સંગીત. બપોરે બરાબર 12 વાગે પ્રસ્તુત કરીશું ફોજી જવાનો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી. બરાબર 3 વાગે પ્રથમ સભાની સમાપન ઉદઘોષણા આપ સાંભળશો. હવે નજર કરીએ બીજી સભાના કાર્યક્રમોની વિગત પર. બીજી સભાના આરંભે 5:10 તેમજ 7:05 નો સમય રહેશે સમાચાર હેડલાઇન્સ નો. 5:45 પર આપ સાંભળશો સાપ્તાહિક કાર્યક્રમ કચ્છ જય બાવર. 6:15 સિંધી સમાચાર. 6:25 સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી પ્રસ્તુત કરીશું 6:30. આજનો વિષય છે શેરી રમતો. કાર્યક્રમ પ્રસ્તુતિ અમી કોરિયા અને કેવિન સોની. કાર્યક્રમ નિર્માતા ભરત પરમતા. ભુજ કેન્દ્ર ની રજૂઆત. 7:20 પર રજૂ કરીશું ગ્રામજનો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 વાગે તથા 10 વાગે આપ વિવિધ ભારતીના રિલે કાર્યક્રમ સાંભળી શકશો. 11:10 પર આપ સાંભળશો સમાચાર સેવા કરવા દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી આંતકવાદ. 11:45 પર દિવસ દરમિયાન પ્રસારણ સેવાની સમાપન ઉદઘોષણા રજૂ કરાશે. શ્રોતા મિત્રો, હવે જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 36.4°C અને ન્યૂનતમ ઉષ્ણતામાન 28°C નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 73% રહ્યું, તેમજ 29-35 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ સાંભળી રહ્યા હતા. અત્યારે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

0: and future navigation drones in Strait of Hormuz. Regional tensions also remains high, particularly in Lebanon, where Israel has indicated that it will maintain military positions in certain areas despite the drone and diplomatic initiative. The coming days will determine whether the framework can evolve into a durable peace agreement for the region. Vinod Kumar for Akashwani News from Dubai.
1: In the FIFA World Cup 2026, tiny Cape Verde, making its historic first appearance in the World Cup, produced an extraordinary performance to secure a 0-0 draw with global heavyweights Spain. Cape Verde's 40-year-old goalkeeper, Rosinha, delivered a heroic performance as his side held Spain to a 0-0 draw. Earlier, Belgium and Egypt also drew 1-1 in their Group G opening match at Seattle Stadium. Egypt came close to securing their first ever World Cup victory, but were denied by a quick response from Belgium's substitutes under the intense heat. Saudi Arabia and Uruguay also drew 1-1 in their opening match of Group H in Miami Stadium, the US this morning. Abdullah Al-Amri scored on a rebound in the 41st minute for Saudi Arabia, and Uruguay's Maxi Araujo responded with an equalizer in the 80th minute. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Sunil. The peace deal between US and Iran is prominently noted on the front pages of dailies. US and Iran reach deal to end war, reopen Hormuz, headlines the Indian Express. US-Iran strike tentative peace deal as Israel refuses land pullback, reads the headline in the Statesman. Prime Minister Modi will lead the main event of the International Day of Yoga 2026 celebrations in Kolkata on June 21, writes the Asian Age. In his editorial piece titled Label Truth, the Tribune argues that if FSSAI's action against misleading food labels is necessary, but only a first step. And that is back to
1: you. Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Slovakia confirms first on order of the White Double Christmas Day from Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avian, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also set up for 1-1 draw with Egypt. And with that, the end of morning news. Have a nice day.
3: आकाशवाणी भूज प्रस्तुत है मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी भारत यूरोपियन संघ मुक्त व्यापार करार पर बातचीत अगर बदल बना सहकार बदल स्लोवाकिया ने प्रधानमंत्री ने आभार माना। पश्चिम एशिया में चाली रहे संघर्ष ने समाप्त करवा अमेरिका ने ईरान वच्चे थे समझौती भारत स्वागत करू। भारत ने स्लोवाकिया वच्चे 11 समझौती करार थया। સરકારે જણાવ્યું તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત મુખ્યમંત્રીએ કહ્યું જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે ઉત્તર રેલવેમાં અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી પ્રતાપ પવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો પીએમએ સુશાસનના 12 વર્ષની ઉજવણી અંતર્ગત પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી નલિયાથી સામખિયાળી સુધીનો રેલવે ટ્રેક કવચ 4.0 થી સુરક્ષિત બનશે ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળના સ્થાપક અને જીવદયાપ્રેમી શશિકાંત મોહનલાલ શાહનું અવસાન થયું કચ્છ જિલ્લામાં 27 જૂન 2026 સુધી હથિયારબંધી જાહેર કરાઈ વેકેશન ખુલતા જ સ્કૂલ છકડા બસ સામે આરટીઓ વિભાગ દ્વારા નિયમ ભંગ અંગેની તપાસમાં 3,38,000ના દંડની વસૂલાત કરાઈ જિલ્લામાં સરેરાશ 15-25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વેગીલા પવનને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી સપ્તાહ સુધી વરસાદની શક્યતા નહીવત દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી હવે પછીના મુખ્ય સમાચાર સાડા 9 વાગ્યે

0: આભાર મનરાજી.
1: આ કાર્યક્રમ આઈ આકાશવાણીજે ભુજ કેન્દ્રનો સ્વાતે અમલ કરીને જલવા પાજા કૃપાબેન નાથ.

0: સિકંદર તું અત્યારે દુનિયા જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મનસુખ ભેગ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મનસુખ ભેગ દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर PM सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है.

0: સિકંદર તો અત્યારે દરિયે જાય છે.
1: અરે ના ભાઈ, મને ખબર છે કે મોનસૂન મેઘ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીઓ ન કરાય, સમજો.
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. જાનતે હો દોસ્તો, જેસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. કભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જેસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ.

ગયા છે. દિલજીત રાની કળા, એમના ડાન્સની ઉર્જા અને અભિનયનો જુસ્સો, આ છે મિથુનદા. હવે સાંભળીએ ફિલ્મ ગુલામીનું ગીત. કયા કલાકાર? લતા મંગેશકર અને શબ્બીર કુમાર.

0: સિકંદર તો અત્યારે દુનિયા જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કમરે જ આપે સજ્જુભાઈ જાડેજાને સ્વરમાં લોકગીત સાંભળ્યું.
1: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગતર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ લોક સંગીત કાર્યક્રમ સાંભળી રહ્યા છો.

0: સાવિત્રી પિઠરિયાના પ્રાણોદ ગીત સાથે લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 11 થવા જઈ રહ્યા છે. પ્રસ્તુત કરીએ કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ નિમિત્તે વિશેષ શ્રેણીના 5મા અંકમાં વ્યવસાય કરવાની સરળતા, આર્થિક જગતમાં આવેલ વિવિધ સુધારાઓ વિશે ફોર ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ ફડકે સાથે અશરફ મકવાણીની વાતચીત.
1: સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ શ્રેણી કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ, જેના 5મા અંકમાં આજે પ્રસ્તુત છે વ્યવસાય કરવાની સરળતા, આર્થિક જગતમાં આવેલ વિવિધ સુધારાઓ એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ ફડકે. કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ મથવાણી.

की बात करिए, जनविश्वास चोपड़ा युवा सुधारो कायदो 2026 ए संसदमां તાજેતરમાં પસાર કરવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ્ય નાની પ્રક્રિયાગત ટેકનિકલ ભૂલોને ફોજદારી ગુનામાં

0: ખીમો માહિતી આપી રહ્યા છે કલ્પ આશા.
1: જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારો ખરડો 2026 સંસદને હેવરેજ પસાર કરીને આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય નંદી નંદી પ્રક્રિયાગત કે ટેકનિકલ ગુના કે ફોજદારી ગુનામાંથી મુક્ત કરીને વેપારીએ અને નાગરિકે લગાડે ઇઝ ઓફ લિવિંગ એટલે કે જીવનની સરળતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે વેપારની સરળતા કે પ્રોત્સાહન દેને જોઈએ. જન વિશ્વાસ

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એફડીઆઈ, જેને આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં પણ વાત કરી, તો એફડીઆઈની જે પ્રોત્સાહનકારક નીતિઓ છે સરકારની, એ વિશે આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સેક્ટર છે, અને સાથે સાથે જે બાકીના પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સપોર્ટ છે, સ્પેસ સેક્ટર છે, એમાં વેરિફિકેશન આવ્યા છે, આ બધા સુધારા ઉપર કઈ રીતના છે?

0: લિવિંગ સિસ્ટમમાં આવેલા રિફોર્મ્સ ની જે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે નવા ક્રિમિનલ લોસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેટલાક કાયદાઓ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા છે.
1: પ્રમોટ કરવી

0: हेलो
1: हेलो,
0: नमस्कार, आप कौन बोलो छो?
1: आपने
0: हाँ, जानना कि नाम आप शू करो छो?
1: क्या
0: जी, हाउस वाइफ छो। ये हाउस वाइफ इतने यूं कहवाई के घणा बड़ा काम एक साथ ही करवा वाली व्यक्ति खरु ने? तो आप योग करो छो? तो
1: करो
0: अंतरराष्ट्रीय योग दिवस आवी रह्यो छे, खबर छे ने?
1: छो
0: जी, क्या आवता रविवारे 21 જૂન ના રોજ,
1: હા,
0: હા ને?
1: એટલે
0: અચ્છા, અને આવી જે તમારું જે ગ્રુપ છે તે સાથે મળીને બધા યોગાસન કરવાના, બરાબર ને? જી, તો બસ આ એક જાગૃતતા, હું એવું જ ઈચ્છું કે તમારી જેમ બધા જાગૃત થાય અને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ કરે. જી, તો હવે આપની પસંદગીનું ગીત જણાવો. ચોક્કસ સુનાવી દઈશું આપને પસંદગીનું કે નામ સેજલ છે.

0: નમસ્કાર બેન.
1: જી કોણ બોલો?
0: હું બેન જાણી આસ્તગીરી તાલુ પંપાલી તમે જિલ્લો ખાનગી માધુભાઈ બોલું બેન.
1: જી માધુભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ? ખેત કામ કરો છો અને અત્યારે હાલ આપના ખેતરમાં શું આપણે વાવેલું છે?
0: અત્યારે બેન કપાસ વાવી દીધો છે.
1: જી જી.
0: અને વાવવાની તૈયારી છે.
1: હા, અને એવી જ રીતે તમે વર્ષમાં કયા કયા અલગ અલગ પાકો લો છો? બરાબર છે, પણ વેચાણ માટે મુખ્યત્વે તમે
0: કપાસની
1: સરગવો. આજકાલ સરગવો પણ લોકો ખૂબ જ વાપરતા થઈ ગયા છે, કારણ કે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ છે. અને એવું પણ કે છે કે સાંધાના દુખાવા જો ખૂબ હોય,
0: હેલ્ધી
1: છે સરગવો. ખૂબ સરસ. ગુણકારી પણ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. જી, તો જયારે સ્વસ્થતા અને તંદુરસ્તીની વાત આવી છે તો હું આપને જણાવવા માંગુ છું કે સપ્તાહમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના છીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015 સાલથી શરૂ કરાવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. તે આખી દુનિયામાં આ યોગ દિવસને હવે ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને યોગ એક ફક્ત શારીરિક કસરત નથી, તેનાથી શરીરની અંદર આપણે સંતુલનનો અનુભવ હા. અને એવું છે કે હૃદય રોગ હોય કે પછી અનિદ્રા હોય કે તમને એમ થાય કે ના મારું મન ચંચળ છે, મને કોન્સન્ટ્રેશનની તકલીફ હોય છે. જેમ કે આજકાલ વિદ્યાર્થીઓને એમ થાય છે કે મને યાદ નથી રહેતું, મારું કોન્સન્ટ્રેશન બરાબર નથી, તો યોગાસન દ્વારા અને પ્રાણાયામ દ્વારા તે લોકો ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. બરાબર ને? બરાબર. અને બીજો એક એવો સરસ દિવસ છે વિશ્વ સંગીત દિવસ. તો આ બે ખૂબ સુંદર યોગાનો યોગ છે કે આપણે એક જ દિવસે આ બે મહત્વના દિવસો ઉજવવાના છીએ. તો હવે આપને ફરમાઇશનું ગીત આપ જણાવી શકો છો? કયું ગીત સાંભળવા માંગો છો?
0: નામ ફિલ્મ નું બેન આપી દીધા.
1: ચિઠ્ઠી આવી હે, નામ ફિલ્મ નું ગીત છે પંકજ ઉદાસ ના સ્વરમાં. ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગીનું ગીત. ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.

मिष्ठा बनाता हुए के सरस मजा ना अलग अलग स्वादिष्ट बैसक बनाते हुए कोई दोनों दिन रोटली उतरता है पर आ बधी ज वस्तु आम जोईए तो स्त्री ने अन्नपूर्णा कहवाई छे एटले के आपनी शरीर ने भूख संतोषे छे पर मात्र पेट ने जठरग ने नथी ठारती पर साथे साथे ઘરના સભ્યોની તંદુરસ્તીની અને એમના સ્વાસ્થ્યની કઈ રસોઈ અનુકૂળ આવશે કે નહીં આવે એને પણ ધ્યાન રાખે છે તો 21 જૂન જે વિશ્વ યોગ દિવસ જયારે ઉજવી રહી છે ત્યારે યોગ દિવસમાં તો શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીની પણ વાત આવી જાય અને બહુ એટલું જ કહેવાનું મન થાય છે વળવું એટલે યોગ નથી જીવવું એટલે યોગ છે તેમ અને મનને જોડતો એક અનોખો સંયોગ છે શ્વાસોની આવન જાવન પ્રાણાયામે મિલકે શાંતિનો અનુભવ થાય છે ચિંતા સગડી વિલસાઈ જાય તારાસન જેવી સ્થિરતા લાવે ગરુડાસન જેવું ધ્યાન સૂર્ય નમસ્કારના તેજથી જળહરે આંખોએ આતન યમ નિયમની પહેરે મર્યાદા અંતરને શુદ્ધ કરીએ જીવનની આ દોડ ધામમાં ક્ષણભર પોતે ઠરીએ રોગ પગાવે શક્તિ જગાડે આપે નવો જન્મ યોગ થકી જ સાચું બને આપણું આ પંચમ રૂમ આ સૌ મનથી જોડાઈએ યોગની શરણ જઈએ સ્વસ્થ તનને શાંત મનથી પૃથ્વી પર સ્વર્ગ લઈએ જુઓ બહેનો આપણું શરીર છે ને એક મંદિર છે અને યોગ છે એની ભક્તિ છે એટલે આપણું શાંત મન અને સ્વસ્થ તન એ જ સૌથી મોટી શક્તિ છે

એવી સરસ મજાની માનસિક શાંતિ મળી જાય ને તો જાણે આખો એ દિવસ એવો સરસ મજાનો પસાર થાય કે આપણે તો આખા દિવસ દરમિયાન ઘરના દરેક પરિવારજનોને સમય સાચવવાની હોય અને એની વચ્ચે આપણે આપણું માનસિક સંતુલન જાળવવું બહુ જરૂરી હોય છે ત્યારે એ પરિસ્થિતિમાં આપણને યોગ છે ને એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે અને આપણે શારીરિક અને માનસિક સંતુલન સાથે આપણા આખા દિવસનું શેડ્યુલ અને સાથે સાથે પરિવારજનોનું શેડ્યુલ ખૂબ સરળતાથી અને સક્ષમતાથી જાળવી શકીએ. એટલે બહેનો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવો જ જોઈએ. યોગથી આપણા શરીરમાં લચીલાપણું આવે છે. એટલે આપણે નિયમિત આસનો રોજ જો કરીએ તો આપણું શરીર લચીલું અને મજબૂત બને છે. અને સાથે સાથે જેમ વાત કરી કે શારીરિક લચીલાપણાની સાથે સાથે આપણે માનસિક સ્વસ્થ પણ થઈએ છીએ, એટલે કે આપણા મનનું જે તણાવ હોય, સ્ટ્રેસ હોય, એની માફકથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પ્રાણાયામ અને યોગ દ્વારા આપણી જાત સાથે સમય વિતાવવાનો મોકો મળે છે અને એ જ તો છે આપણા જીવનનું પારસપણી. અને યોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે. એટલે જ કહેવાયું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગને આપણા જીવનમાં આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ. પણ ધારોબેન, આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે, આપણા જે રૂટીન ચેન્જ થઈ ગયા છે ને, એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ. અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે, કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર એક કલાક ફાળવો પોતા માટે. એક કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરના રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરના પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો અને એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને અટેન્ડ પણ કરી શકશો. એટલે જો આપણે સ્વસ્થ હશું ને તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું. તો બંને આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ

0: તારા ભાડાનું બહુ પ્રશ્ન થાય કે યોગ એટલે શું? શું જાત જાતના આસનો કરવા કે એક જ આસન પર સતત બેસી રહેવું કે પછી ઊંધું અટકવું કે પગ ઊંચા નીચા કરવા એટલે યોગ?
1: તો જીજ્ઞાબેન, આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર. યોગ તન મનની અવસ્થા છે અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને થોડું ઘણું ચાલવું, સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી, આ બધું જ મળીને સાથે કરીએ તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ. અને જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે 21 જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: હા બહેનો, એટલે જ આપણા જીવનમાં

0: મહત્વ છે. યોગનું પણ અને સંગીતનું પણ. યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે.
1: કેમ કે બહેનો, આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને, એના ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે. એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ રીતે તમે સમન્વય કરી શકો છો. અને પ્રાણાયામ એટલે શું કે શ્વાસની નિયમિત આવન જાવન. અને સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાઓ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે. એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તી ના માધ્યમથી જોડાયેલા છે. અને યોગાનું યોગ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ

સંગીત એ એક એવી ભાષા છે કે જે શબ્દ વગર પણ હૃદયને તાર ચંચાવી દે. જે રીતે હૃદયના ધબકારા એ તિલાય છે તેમ આખું બ્રહ્માંડ આમ જોવા જઈએ ને તો સંગીતમય જ છે. પક્ષીઓનું કલરવ, વરસાદનું સંગીત, પવનનો સુસરાટો, આ બધું કુદરતનું જ તો સંગીત છે. અને સંગીત એ એક શ્રેષ્ઠ થેરાપી પણ છે કે માનસિક શાંતિ આપે છે અને આપણી એકાગ્રતા પણ વધારે છે. અને હવે તો જિંદગીમાં એવા પ્રયોગો પણ થઈ રહ્યા છે કે જે અલગ અલગ જુદા જુદા ભાવ રજૂ કરતા શાસ્ત્રીય રાગો છે ને એને નિયમિત સાંભળવાની તો અસાધ્ય રોગો પણ દૂર થઈ જાય છે. અને સંગીતને સાંભળવા માટે કે સમજવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી, તે તો સીધું આત્મા સાથે સંવાદ કરે છે. હા, હું જિંદગીમાં તમે ખુબ સાચી વાત કરી, કારણ કે સંગીત આપણે કોઈ પણ ભાષાનું સાંભળતા હોઈએ પણ એમાં એક એવો જાદુ રહેલો છે ને કે આપણે આમ આનંદની અનુભૂતિ કરેલી છે. સાત સુરની સરગમમાં જાણે કે આખું જગત સમાય છે. શબ્દો જયારે ખૂટે પડે ને ત્યારે તો સંગીત સમાય છે. ક્યાંક વાંસળીના સુર રેલાય, ક્યાંક ઝાંઝરનો ચણકાર, સંગીતથી જ ખીલી ઉઠે જીવનનો આ સોળ શણગાર. દુઃખમાં આપે સાંત્વના, સુખમાં વધારે ઉમંગ, સંગીત સાથે જે જીવે એને ચડે ભક્તિનો રંગ. સુર લય અને તાલમાં જયારે થાય અનોખો સંગત, ઈશ્વરની બહુ નજીક હોય એવો અનુભવે અહેસાસ. અને કોઈ કવિએ આ પણ ખુબ સાચું કહ્યું છે કે ઈશ્વરને જે નજીક આપણે ભાવ રૂપે જગતથી જવું હોય ને તો સંગીત છે એ એક ખુબ મહત્વનું માધ્યમ સાબિત થઈ શકે. એટલે જ તો કહેવાય છે ને કે સંગીત

જે ચટાકેદાર વાનગીઓ અને સાથ મળી જાય તો આપણો કાર્યક્રમ ઓર ચટાકેદાર બની જાય. તો આવો બહેનો હવે એવી જ હેલ્ધી અને ચટપટી રેસીપી વિશે જાણીએ. તો બહેનો પહેલા જાણીએ ફળગાવેલા મગની હેલ્ધી પેડ. આ પ્રોટીન થી ભરપૂર અને પચવાનો હલકો નાસ્તો છે. જો બહેનો ફળગાવેલા મગની ગોળ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 2 કપ ફળગાવેલા મગ, 1 લોંગ જીરું સમારેલું ટમેટું, 1 લોંગ ડુંગળી, 1 લોંગ કાકડી, લીલા મરચા, કોથમીર, અડધો લીંબુ, સંચા, 5-8 મસાલો. હેલ્ધી પેડ બનાવવા માટેની રીત નોંધી લેશો. સૌ પ્રથમ મગને હળવા બાફી લો અને એક મોટા બાઉલમાં મગ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સંચાર, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કોથમીર પકડાવો અને આ ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો બહેનો છેલ્લે મજાની વાત હેલ્ધી બ્રેડ. અને જેમાં બહેનોને આપણે ચોક્કસ કહીએ કે આ રીતનું મિશ્રણ તો કદાચ તમે કરતા જશો, પણ જો આને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવી હોય ને તો એનામાં તમે તળેલા મકાઈના પૌવા, કાબુલી ચટપટી ચણા આવે છે એ અથવા તો સેવ અને અલગ અલગ જાતના ચેવડા ઉપર નાખીને જો એને સર્વ કરો ને તો એમાં એક ક્રંચી ટેસ્ટ પણ આવશે. અને એવી જ રીતે ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 1 કપ ઓટ્સનો પાવડર, 1/2 કપ સૂજી, 1/2 કપ દહીં, જેમાં સમારેલા કેપ્સિકમ, ગાજર અને પાલક. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની રેસીપી નોંધી લેશો. ઓટ્સ પાવડર, સૂજી અને દહીંને મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરો તૈયાર કરો અને ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દો. હવે એમાં બધી શાકભાજી, મીઠું અને થોડી મરીનો પાવડર ઉમેરી નોનસ્ટિક તવા પર થોડું તેલ લઈ અને નાના નાના ઉત્તપમ ઉતારો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો આવા ઓટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને શાકભાજી આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે. તો બહેનો આવે સરસ મજાની ચટાકેદાર વાનગીઓ બનાવજો અને અમને આપના પ્રતિભાવો પત્ર દ્વારા જરૂરથી જણાવજો અને આ સરસ મજાની ચટાકેદાર વાનગી સાથે થઈ જાય એવી ચટાકેદાર વાત. સુંદરતાથી વધીને ચારિત્ર છે, પ્રેમથી વધીને ત્યાગ છે, ધન દોલતથી વધીને માનવતા છે, પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કઈ જ નથી. તો આવા સરસ મજાના તમારા અને અમારા સુંદર સંબંધોને નિભાવવાના વાયદા સાથે આજનો સહેલ કાર્યક્રમ આજ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા મંગળવારે બરાબર 12:30 વાગે. તો ત્યાં સુધી

આકાશવાણી સમાચાર મુકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જી સેવન સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડની નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નિવડવાની ભારતની ચેતવણી. અને ઇરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફ્રાન્સ જવા રવાના થયા. તેઓ ફ્રાન્સમાં જી સેવન સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમની સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વ્યાપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધાર કાર્ડનો નાગરિકતા, નિવાસ સ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકી નહીં. 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેમની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ધોરણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઈડ નેચરલ ગેસ એલએનજી વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન એલએનજી વહન કરે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. આ સમયગાળામાં તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં આવી છે. ભરૂચના વિલાયતમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆરડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આદિત્ય બિરલા લુબ્રીઝોનના નવા સીપીવીસી પ્લાન્ટના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી. દરમિયાન તેમણે ગઈકાલે જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત શ્રી પટેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે જીએનએફસીની 5 દાયકાની સફર રાજ્યનો વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના આપેલા યોગદાનની સિદ્ધિ છે. રાજ્યમાં ટીડી અને ડીટીટી ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ગાંધીનગરની પીએમશ્રી બોરીજ શાળા ખાતેથી અભિયાનની શરૂઆત કરાવી. આ દરમિયાન જેના ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
1: પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે. 12 + 12 + 12 એમ કુલ 36 લાખ બાળકો સુધી રસી આપવામાં આવશે. દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણમાં ટીડી રસી અને કે ધનુર અને ટીટીનસ અને ડેક્ટરિયાની રસી 5 વર્ષના બુસ્ટર ડોઝની રસી. આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણમાં નાનપણથી બાળકને રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય.
0: ઉલ્લેખનીય છે કે ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રગતિ લોકયાત્રા અંતર્ગત જિલ્લાના જનપ્રતિનિધિઓ અને 800થી વધુ નાગરિકોએ સર્વાસના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તો જામનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી દેવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસના 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસ નોંધાયો છે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું, જ્યારે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું છે. ભરૂચ જિલ્લાના કંથારીયા ગામમાં આગની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોમાં અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનામાં કેટલાક લોકો દાજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કચ્છમાંથી 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમંત પટેલ જણાવે છે કે નંદગામ વરસાણા રોડ પરથી એસઓજીએ ઓડિશાના 2 શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો, જેની બજાર કિંમત 18,55,000 રાખવામાં આવી છે. આ મામલે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ નવસારી એનસીબીના 4 પોલીસકર્મીઓનું રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે એ ગુજકોપ એવોર્ડથી સન્માન કર્યું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજા, એએસઆઈ Αγαντηρητή και ενδοχώσει πολλέ λαγάνι να δεν έχουν λυνά σε ράσκολο στέσον, με δύο πραγματικά να βράζει ένα πολιτσό για την πλαγκουνά μου και ούτε να ρωσί. Ασενάτσαρ, ακαχασόνινα, αντεβάτ, βορούδρα, κίνδρα, βαρτί, σαμβίδα, έβετα, ασενάτσαρ, νουτσίβεν, τρασέρε, από μαρή YouTube channel, ήρωα, νιούς, ποσάκ, περβάν, σαμβρίσεξου. Μπορεί σε ένα τσάρ να το μερή website, newsonair.gov.in/gu, અને મારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:00 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

समाचार पत्र संभाळशो. જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં 18 જૂનથી 21 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. સનાતન ધર્મમાં અધિક માસની ધાર્મિક કર્મ અને પુણ્ય અર્જુનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. તેના વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિવસ 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રીના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. માસિક શિવરાત્રી નિમિત્તે યોજાયેલા જ્યોત પૂજન, મધ્યરાત્રિની મહાપૂજા અને મહાઆરતીના અલૌકિક દર્શન માટે હજારો ભક્તોથી મંદિર પરિસર તરબોળ થયું હતું. સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્યરાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. હાલમાં રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તેમાંથી એક ઉમેદવાર માનસિંહ પરમાર છે, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ વરણી થતા તેમના વતન કાજલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ વેરાવળ, પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિ જાતિના ગણિત સાથે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. તેમાં ખારવા સમાજના નરેશ ગોહિલને પ્રમુખ તરીકે અને પ્રજાપતિ સમાજના હેમીબેન જેઠવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ ગઈ. તેમાં વેરાવળ, સુત્રાપાડા, તલાળા, ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા, તો કોડીના તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અધિક જેઠ માસમાં આવેલી શુક્લ દશમી નિમિત્તે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેઠ શુક્લ દશમીના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવાનું મનાય છે. આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓની માતાનો દરજ્જો આપે છે, પણ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું, શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ ગયો. નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા કલેક્ટરે અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. આ કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે તૈયાર કરેલી પવનચક્કી

સાહેબે પ્રશ્નો રજૂ કર્યા હતા. હમણાં આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

दूसरे कोटेशन आप सुन रहे थे रचनाती वंचित कुकमा वाला नहीं गुजराती रीति कार्यक्रम समाप्त प्रसारण आकाशवाणी अहमदाबाद वडोदरा राजकोट भूज केन्द्रों पर कर બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વાલી મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભ. ત્યાં સુધી આપની રજા લઈએ સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: बनाने के उद्देश्य से किया गया है। अरुण कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: प्रवर्तन निदेशालय वित्त वर्ष 2016-17 और 2017-18 के दौरान जिस बैंकों के ऋणों की कथित धोखाधड़ी पूर्ण आवंटन के संबंध में मुंबई, खंडाला और नई दिल्ली में 17 स्थानों पर तलाशी अभियान चला रहा है। निदेशालय ने बताया कि यह तलाशी अभियान कुछ एसेट रिकंस्ट्रक्शन कंपनियों और यस बैंक के बीच कथित मिलीभगत से जुड़े धन शोधन मामले में सबूत जुटाने के लिए चलाया जा रहा है। जांच संकटग्रस्त संपत्तियों के अधिग्रहण के लिए सर्कुलर लेन देन, नीलाम की गई संपत्तियों का कम मूल्यांकन, बढ़ा चढ़ाकर या धोखाधड़ी से किए गए दावे और कॉर्पोरेट दिवालियापन समाधान प्रक्रिया में लेनदारों के मतदान अधिकारियों और पारदर्शिता से संबंधित मुद्दों के संबंध में है। हिमाचल प्रदेश में स्वगणना अवधि पूरी होने के बाद जनगणना 2027 के प्रथम चरण के अंतर्गत गृह सूचीकरण और आवास जनगणना के लिए जमीनी अभियान आज से प्रारंभ हो गया। राज्य में जनगणना कर्मियों द्वारा घर घर जाकर सर्वेक्षण का कार्य अगले महीने की 15 तारीख तक जारी रहेगा। मंत्रालय ने बताया कि केरल और नागालैंड में स्वगणना सुविधा प्रारंभ हो चुकी है और ये इस महीने की 30 तारीख तक उपलब्ध रहेगी। इस बीच महाराष्ट्र, मेघालय, राजस्थान और झारखंड के साथ साथ दिल्ली नगर निगम के अंतर्गत आने वाले क्षेत्र में गृह सूचीकरण और आवास जनगणना का कार्य सफलतापूर्वक सम्पन्न हो चुका है। भारत ने न्यूजीलैंड में महिला FIH हॉकी नेशंस कप के सेमीफाइनल में प्रवेश कर लिया है। पूल ए के दूसरे मैच में भारत ने जापान को 2-1 से हराया। भारत 6 अंकों के साथ पूल ए में शीर्ष पर पहुंच गया है। बृहस्पतिवार को भारत का अगला मुकाबला उरुग्वे से होगा। पुरुष हॉकी में नीदरलैंड में आयोजित FIH हॉकी प्रो लीग में कल भारत का सामना जर्मनी से होगा। मौसम विभाग ने अरुणाचल प्रदेश, असम, मेघालय, पश्चिम बंगाल के ऊपरी हिमालय क्षेत्र और सिक्किम में रविवार तक कुछ स्थानों पर तेज बारिश का अनुमान व्यक्त किया है। आज दिल्ली, चंडीगढ़, हरियाणा, पंजाब, हिमाचल प्रदेश, आंतरिक कर्नाटक, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, मध्य प्रदेश और महाराष्ट्र में बिजली चमकने और तेज हवाओं के साथ बारिश हो सकती है। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashvani, the news read by Saira Mujtaba. Prime Minister Narendra Modi has arrived in the French city of Avignon on a two-day visit to participate in the G7 summit, which got underway yesterday. After arrival in Avignon, the Prime Minister, in a social media post, said that he is looking forward to engaging with world leaders and exchanging views on key global issues. He added that India remains committed to advancing collective efforts for a more sustainable and prosperous planet. Our correspondent covering the Prime Minister's G7 visit has filed this report.
3: This marks the Prime Minister's 7th consecutive appearance at the G7 summit and India's 10th participation in this crucial multilateral event. This G7 summit holds immense strategic significance for India, as the Prime Minister will strongly amplify the voice and concerns of the Global South on the world stage. India's regular participation in the summit underscores its growing role in addressing key global challenges and contributing to international efforts to peace, security, sustainable development and economic growth. Ankit Kumar for Akashvani News, Avignon, France.
2: On the sidelines of the summit, the Prime Minister is scheduled to hold bilateral meetings with Canadian Prime Minister Mark Carney, United Kingdom Prime Minister Keir Starmer, and President of United Arab Emirates Sheikh Mohammed bin Zayed Al Nahyan. Later tonight, he will attend a gala dinner hosted by President Macron. A key engagement during the visit will be PM Modi's meeting with US President Donald Trump tomorrow. The two leaders are expected to discuss ways to further strengthen bilateral cooperation across sectors. The Supreme Court today sought response from the Centre and states on a plea alleging the misuse of the Unique Identification Authority of India issued Aadhaar cards as proof of citizenship, domicile and residential address. The plea sought directions to restrict its use strictly for identity verification only. A bench of Chief Justice Suryakant and Justice Vibhana issued notices to the Centre and all states and union territories. The petition contended that the existing verification mechanism under Form 6 is inadequate and might allow individuals without proper supporting documents to be included in the electoral database. Ahead of the re-examination of National Eligibility Come Entrance Test or NEET UG 2026, which is scheduled for 21st June, the government has restricted online messaging and social media app Telegram till the 22nd of this month. The National Testing Agency, or NTA, has welcomed the decision. In a statement, the NTA said that the platform has also been directed to disable the message editing feature for already posted messages until the 30th of this month. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today held a high-level agriculture review meeting in New Delhi and conducted a detailed review of preparations across the country for the Kharif 2026 season. The Agriculture Ministry said in a statement that in the context of possible El Nino conditions, he placed special emphasis on increasing cotton production, achieving self-reliance in pulses, and advanced contingency plans for no-rainfall districts. The meeting focused on ensuring that all necessary steps are taken well in advance to safeguard agriculture and farmers from any adverse weather conditions that may arise during the season. The Enforcement Directorate or ED is conducting search operations at 17 locations across Mumbai, Khandala and New Delhi in connection with the alleged fraudulent assignment of Yes Bank loans during financial years 2016-17 and 2017-18. The searches cover premises linked to Suraksha Asset Reconstruction Company Limited, Suraksha Realty Limited, Kathy Realtors Private Limited, the promoters, directors and employees, as well as a former Yes Bank employee. Extending their rally for a third consecutive session, domestic benchmark equity indices ended today's trade with gains of more than 0.5%. Sensex jumped 544 points to close at 76,808, while Nifty rose 135 points to settle at 23,989. And in the FIFA World Cup, France will take on Senegal in a Group 1 clash at New Jersey in United States at 12:30 a.m. according to Indian Standard Time. In another fixture, Norway will face Iran in a Group 1 encounter in Boston Stadium. The match will kick off at 3:30 a.m. And that is the end of this news bulletin.
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. જી સેવન સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજી બની પરીક્ષા પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નિવડવાની ભારતની ચેતવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો. આ અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા 26 લોકો સામે કેસ નોંધ્યા. કચ્છમાંથી 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા. ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો 23 જૂન 2026થી આગામી આદેશ સુધી અસ્થાયી રીતે બંધ રહેશે. કફ સિરપના દુરૂપયોગ બાબતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે કફ સિરપ હવે ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ ઉપલબ્ધ થશે. તેમણે ઓનલાઇન દવાઓ ન મંગાવવા અપીલ કરી. મુંદ્રા, નખત્રાણા અને રણકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ મળ્યા. ગાંધીધામ ખાતે 1,49,00,000ના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે અપાશે.

0: મોન્સૂન બ્રેક દરમિયાન વહેલો ખેડૂતોએ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ફિલ્મ છે 12 થીફ, કલાકારો મોહમ્મદ રફી અને લતા મંગેશકર.

સાથે જ આજનો ફિલ્મ સિંગિંગનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે લોકસંગીત. માછીએ ગાયેલી નરસિંહ મહેતાની રચનાથી

0: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ કચ્છ જા વાવર કચ્છ જી ગાલ કચ્છી મે. નમસ્કાર, કચ્છ જા વાવર જે હિન અંક મે આજો સ્વાગત આહે, જિન મે અસા આના કરે ખણી આયા આયું આખે અઠવાડિયે જા મહત્વ જા સમાચાર. અજ જે અંક સાથે અવૈયા અશરફ નથવાણી ને હું ગેરાઈ પરેશ મારુ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો,
0: પરેશ ભાગ કચ્છ જા કરો વાવાણી અજ જે અંક મે કરો ખાસ આયે પહેલે એ વિશે શ્રોતા એ કે ગાલ કર્યો.
1: કચ્છ ને વસ્તી ગણતરી અંતર્ગત 58 બ્લોકો મે પહેલે તબક્કે જી કામગીરી થઈ પૂરી. વિશેષ સરહદી સંપર્ક કાર્યક્રમ હેઠળ રાજ્ય જ્યા વરિષ્ઠ પોલીસ અધિકારી કચ્છ જે સરહદી ગામે જી ઘણો મુલાકાત. અબડાસા તાલુકે જે 20 થી વધુ ગામે કે જોડદલ એસટી બસો બંધ થયા, વિદ્યાર્થી અને પ્રવાસીએ કે અચે વેનીલા કરે સર્જાણી મુશ્કેલી. સરહદ ડેરી તરફથી દૂધ ખરીદ ભાવ મે પ્રતિ કિલો ફેટ તે રૂપિયા 200 વધારો કરી મે આવ્યો. કચ્છમાં વસ્તી ગણતરીજી કામગીરી જો ધમધમાટ ચાલુ આય, 3 જૂન સુધી ઈ કામગીરી હલ્દી જેને ઘરી યાદી તૈયાર કરીજી અને મકાને જી ગણતરી જો કમ કચ્છમાં 58 બ્લોકને પૂરું થઈ ગયું આય અને 513 બ્લોક એનાય જેને ઈ કામગીરી કરીજી બાકી આય. કચ્છમાં 3066 બ્લોકે મેં વસ્તી ગણતરી જે પહેલે તબક્કે જી કામગીરી હાથ ધરીને આવી આય. રાજ્યજી સાથે કચ્છમાં પણ ડિજિટલ ફોર્મેટથી વસ્તી ગણતરીજી કામગીરી થઈ રહી આય. ઈ કામગીરી કરી દલ ગણતરી દાર આવાસન જી સ્થિતિ કુટુંબે જી વિગત પીધી જે પાણી જો સ્ત્રોત શૌચાલય જી સુવિધા સહિત 33 અલગ અલગ પ્રશ્નો પછેરે આઈ કચ્છ જી આંકડાકીય વિગતે તે નજર વિનો તો 3066 બ્લોક મજા 2553 બ્લોકે મે હી કામગીરી હેવર પ્રગતિ મે આઈ. 58 બ્લોક એનાઈ જેને પહેલે ચરણ જો કાર્ય પૂરો થઈ ગયો આઈ. 513 બ્લોકે મે હજુ કાર્ય કરે જો બાકી આઈ. વસ્તી ગણતરી જે હિન પહેલે તબક્કે મે ઘર અને મકાને જી ગણતરી જે સાથે જો તો મારું સ્વ ગણતરી પોર્ટલ મેં વિગત ભર્યો તેની ચકાસણી પણ ચાલુ કરીને આવી આય. વસ્તી ગણતરી જો બે અને મુખ્ય તબક્કો 9-28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજીને અચિંદો. કચ્છ જા સરહદી અને અંતરિયાળી વિસ્તાર જી સુરક્ષા વ્યવસ્થા કે વધુ મજબૂત કરેલા અને સ્થાનિક પ્રજા જા પ્રશ્ન સોળે જે હેતુસર રાજ્ય જા વરિષ્ઠ પોલીસ અધિકારી 11 અને 12 જૂન જો બોડીએલા કરે વિશેષ સરહદી સંપર્ક કાર્યક્રમ હેઠળ વિવિધ ગામે જી મુલાકાત કરો. હિમ પ્રવાસ અંતર્ગત પોલીસ અધિકારી પૂર્વ અને પશ્ચિમ કચ્છ જા સરહદી ગામે મેં રોકાણ કયો, રાત્રિ સભા અને લોક સંવાદ યોજીને ગ્રામજન સાથે ચર્ચા પણ કયો.
2: મુલાકાત દરમિયાન અધિકારી ગ્રામજનો ભેગા રાત્રિ સભા અને લોક સંવાદ યોજી અહીંથી સમસ્યા સોંપવો અને રાત્રિ રોકાણ પણ કરાવવો. મુલાકાત જે પહેલે જે રાજ્યજા એડીજીપી અજય કુમાર ચૌધરી પૂર્વ કચ્છ વાગડ વિસ્તાર રાપર તાલુકે જે જાટાવડા અને સિરાની વાન ગામે પુગાવા છેવાડે જે ગામે મેં ગાંધીનગર થી ઉચ્ચ અધિકારી અચિંદા મારું અને બાળકે મેં ભારે ઉત્સાહ નહીં મળેલું અને ગ્રામજનો ને જો ઉષ્માભેર સન્માન કહેવાય. જાટાવડા ગામે રામદેવપુર જે મંદિર જે પ્રાંગણ મે લોક સંવાદ યોજાયો. શ્રી ચૌધરી સરહદી વિસ્તાર જ્યાં મારે તે પ્રોત્સાહન દે છો કે અહીં છેલ્લા નયો પરદેશ જા પહેલે ગામ જ્યાં મારું આવ્યો અને સરહદ જા સચા સંતરી આવ્યો. લોક સંવાદ મે ગામ જ્યાં મારું વિવિધ સ્થાનિક કક્ષા જે સુવિધા લે રજૂઆત કરવો. બી બાજુ પશ્ચિમ કચ્છ મે ડીઆઈજી સુધા પાંડે ભુજ તાલુકે જે ખાડા વિસ્તાર જે મોટા દિનારા ગામ જે મુલાકાત ગણાવો. એ પોલીસ જી કામગીરી જે છરાવટ કરીને માનવે કે સુરક્ષા જે ખાતરી જણાવો અને કોઈ પણ શંકાસ ગતિવિધિ જણાય તો પોલીસ જો સંપર્ક કરેલ અપીલ કરવો. અને ઉપરાંત ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ જા ડીઆઈજી કે એન ડામોર બેઢિયા ગામ જી મુલાકાત કરવો. ત્યારે પોલીસ અકાદમી કરાઈ જા ડીઆઈજી લીના પાટીલ ધોરડો નજીક ઉધનો અને પટગર ગામ જી અને અમદાવાદ જા સ્પેશિયલ બ્રાન્ચ જા એડિશનલ સીપીઆરટી સુસરા દયાપર ક્ષેત્ર જા પુનરાજપુર અને ભુનાવ ગામ જી મુલાકાત ગણીને ગ્રામજનો ભેગો સીધો સંવાદ કરવો. તેઓની એડીજીપી અજય કુમાર ચૌધરી જી સેવાનિવાન પ્રાથમિક શાળા જી મુલાકાત દરમિયાન ચાલજા બાળકો અહીંથી યુનિફોર્મ કે સ્ટાર નરીને પછીમો કે પોલીસ બનીને પણ કરવું ખપે ત્યારે અધિકારી સંસ્થાથી બાળકો જેવો મહત્વ સમજાય હો અને कच्छ वागड़जा मारवे जी मेहमान गति जा वखाण किया हो अने पाछो मुलाकात देने जो वायदो किया हो अने उपरांत सीआईडी क्राइम जा डीआईजी के एन डामोर खावड़ा विस्तार जा जूना डेडिया गाम जी मुलाकात करी ने जूना गाम में रात्रि रोकाण किया हो ई सारा जा विद्यार्थी के देश जा भावी नागरिक गवाई ने सखत मेहनत करेले प्रेरणा देनो हो अने ग्रामजनों के सरहदी सुरक्षा प्रति जागरूक रही ने कोई पण शंकास्पद व्यक्ति घरे में आचे तो पुलिस के तात्कालिक जाण करे जी सूचना देनो हो ई बो दिवसीय प्रवास दरमियान उच्च पुलिस अधिकारी साथे पूर्व कच्छ पुलिस वड़ा सागर बागमार पश्चिम कच्छ पुलिस वड़ा विकास सुंदा बचाव डीआईएसपी सागर साबड़ा सहित विविध पुलिस अधिकारी वहीवटी तंत्र जा अधिकारी ने स्थानिक शिक्षक अने गाम जा अग्रणी उपस्थित रहा हुआ कच्छ जवावले तौफिक समा आकाशवाणी समाचार भुज
3: से तालुके जे वीथी वधु गामे के जूनी दल राज्य परिवहन निगम एसटीजी बसों अगर कई समय थी बंद आई जेजे कारण विद्यार्थी अने सामान्य प्रवासी के मुश्किली पे रही आए स्कूलों चालू थी वी हुई ते छता बसे जे अभाव जे कारण विद्यार्थी के अप डाउन करेला कदे तकलीफ हुई थी आए जेजे कारण विद्यार्थी जे अभ्यास पे पण असर पुगी आए स्थानिक आगेवान ने विद्यार्थी जे चे मुजब बसों बंद थी ना ग्राम्य विस्तार जे गरीब विद्यार्थी के पाता खानगी वाहन ने वधु भाड़ू चौके मुके तो अथवा स्कूल निजा ना कदे जी परिस्थिति उभी थी आए भोज पीपर नाखात्रणा बिट्टा तेरा अने नलिया गढ़ शीशा जेडी मुख्य रूट ची बसों हाल पूर्ति बंद रही जेजे कारण हिन विस्तार जे विद्यार्थी जे साथे प्रवासी के पण आवागमन ला करे मुश्किली पे रही आए हिन बाबते विद्यार्थी ने स्थानिक आगेवान तरफ थी बसों जल्दी थी चालू करे में अचे तेरी मांग करे में आवी आए सरद डेरी तरफ थी पशुपालक के हित में निर्णय घेने में आयो है इन निर्णय अंतर्गत दूध के खरीद भाव में प्रति किलो फेर ते रुपया 200 वधारो करने आयो है अने हाले थी रुपया 840 प्रति किलो फेट मुजब चुकवनी करे में आचिंगी उल्लेखनीय आए के खाली हेकड़े महीने पहला दूध के खरीद भाव में 2 रुपया जो वधारो अने फरी थी 2 रुपया जो वधारो जाहिर करने आयो है

0: જે કારણે પશુપાલક એમને આનંદ જો માહોલ છવાનું હોય. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ ચોંકે એમ નિર્ણયથી કચ્છ જે પશુપાલકે કે 820 રૂપિયા જે ભાવજી સરખામણીએ અને રૂપિયા 840 થી વિનગા દર મહિને અંદાજે 2 કરોડ થી વધુ જે આવક પ્રાપ્ત થતી ચાલુ વરે ઉનાળે કે અને પશુપાલકે જે વધતે ખર્ચે કે ધ્યાને રાખીને હી ભાવ વધારો કરીને આવ્યા જે કારણે પશુપાલકે કે આર્થિક સદ્ધરતા મળે.
1: શ્રોતા મિત્રો, હાણે પણ કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે એકડી નજર વજું રજૂ કરીએ તા કલ્પના શાહ.
2: સરહદી જિલ્લે કચ્છ માં એકડો પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થી પહેલા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષણ પ્રવાહ માં બાર થઈ બનેલ 15,000 જેટલા વિદ્યાર્થીએ કે ફરીથી વર્ગખંડ સુધી ગની અચેલા મેગા કેમ્પેઇન શરૂ કરી મળ્યો. આગામી 20 ઓગસ્ટ સુધી દેશલપર હાજીપીર રોડ ભારી ને અતિ ભારી વાહને જે અવર જવર બંધ કરી મેં આવ્યો આય. કચ્છ સૌરાષ્ટ્ર જે વચ મેં પરિવહન સેવા જો વ્યાપ વધારેલા કરે ભુજ રાજકોટ જે વચ મેં નવી 3 વોલ્વો બસ સેવા શરૂ કરી મેં આવી. ઓપરેશન મ્યુલ હન્ટ જે 2 તબક્કે મેં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડો રૂપિયા જે છેતરપિંડી કરદલ 4 જણે જે ધરપકડ થે. જિલ્લા શિક્ષણ અધિકારી જી કચેરી અને શ્રી કેરા કુનિયન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ જે સંયુક્ત ઉપક્રમ થી કેરા મેં જિલ્લે જી 100% પરિણામ ગણેવા 217 નિશાળું અને A1 ગ્રેડ હાંસલ કરેલ 867 તેજસ્વી વિદ્યાર્થીએ જો સન્માન કરી મેં આવ્યો. જિલ્લે મેં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત જન ભાગીદારી સાથે ગ્રામજી નદી તરા અને અન્ય જળ સ્ત્રોતે જી સફાઈ કરી મેં આવી. કાઝરી સંસ્થા દ્વારા પદ્ધર અને લાખોંદ મેં ખેત બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત સંપર્ક અને જાગૃતિ કાર્યક્રમ યોજાણો. વૈજ્ઞાનિક અને કૃષિ નિષ્ણાતે ખેડૂએ જે ખેતર જે રૂબરૂ મુલાકાત ગણી એની સાથે સીધો સંવાદ ત્યાં. અંજાર મેં ચાલુ વર્ષથી જ નવી પોલિટેકનિક કોલેજ શરૂ થઈ. પર્યટન પર્વ નિમિત્તે માંડવી બીચ તે 14 જૂન જો ભાતીગઢ લોક ડાયરો ને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાણો. 14 જૂન જો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી જિલ્લે મેં વિવિધ જગ્યાએ રક્તદાન કેમ્પ જો આયોજન કરીને કરે મેં આવી.

0: જીવનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો અફીણ કોકેન એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1090 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી આપણી બેનાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: શબ્દો છે મીરાબાઈના, કલાકાર દેવજીભાઈ માછઈ.

0: શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસે જાણ કરવી.
1: મારી કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા ચંદ્રપુર સારે.
2: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું રોહિત કુમાર બારોટના કંઠમાં લોકગીતો.

0: प्रधानमंत्री नरेंद्र मोदी अज शाम फ्रांस के एवियन में मुंतजिम G7 शिखर सम्मेलन में भाग वठंदो। प्रधानमंत्री मोदी ब्रैटिस्लावा में वाराणसी के मरकोज नुमाइश की सारा कई। लागापन के मजबूत करण में कला ए संस्कृति की भूमिका से बल दिनों। नीट UG बीहर इम्तिहान का अग सरकार सोशल मीडिया प्लेटफॉर्म टेलीग्राम से 22 जून तक पाबंदी मड़ी। इतने खबरों पूरी थी। नमस्ते।
1: आकाशवाणी भूज समाचार अशरफ मथवानी वाँचे छे। नमस्कार। રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે, જેમાં ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે। ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે। ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસો નોંધાયા છે। રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું અને રાજ્યભરમાં આ માટે 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। રેલ સુરક્ષાને વધુ

મંજૂરી અપાઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મંડળમાં 598 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં કવચ સ્થાપિત કરવામાં આવશે. આ કાર્ય માટે 140 કરોડની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મંડળ

ચૂકી છે, જેમાં સામખિયાળીથી વિરમગામ અને સામખિયાળી પાલનપુર સેક્શનની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. વર્તમાન પ્રોજેક્ટની મંજૂરી સાથે મંડળના બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીના દાયરામાં આવી જશે, જે અંતર્ગત કચ્છનો નલિયાથી સામખિયાળી સુધીનો વિસ્તાર આ નવી ટેકનોલોજીથી સજ્જ થશે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. નંદગામ વરસાણા રોડ પરથી એસઓજીએ ઓડિશાના 2 શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો છે, જેની બજાર કિંમત 18,95,000 આપવામાં આવી છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના લગ્ધ પ્રતિષ્ઠિત સર્જક મનુભાઈ પંચોળી દર્શકની સ્મૃતિમાં ભોજાએ સર્વોદય ટ્રસ્ટ ખાતે વર્ષ 2025ની દર્શક એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સર્જક રઘુવીરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દર્શક એવોર્ડ સાહિત્ય સર્જન માટે સાહિત્યકાર મોહન પરમારને એનાયત કરાયો હતો, જ્યારે ગ્રામ પુનર્રચના માટેનો એવોર્ડ લીલાધરભાઈ કળાના માર્ગદર્શનમાં ચાલતી આરોગ્ય સંસ્થા ભોજાએ સર્વોદય ટ્રસ્ટને અર્પણ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે 1992 થી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચના જેવા ક્ષેત્રમાં પ્રદાન કરનાર સર્જક શિક્ષક અને સમાજસેવી સંસ્થાને દર્શક ફાઉન્ડેશન દ્વારા આ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ

કચ્છ પોલીસે સાથે મળીને એન્ટી ડ્રગ અવેરનેસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એસપી ઓફિસથી તાગોર રોડ પર આવેલી દિવાલો પર ડ્રગ્સના દૂષણ અને તેનાથી થતા નુકસાન અંગેના જાગૃતિ સંદેશા તથા ચિત્રો દોરવામાં આવ્યા છે. કચ્છમાં ટેકનિકલ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે હવે ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવી બ્રાન્ચ શરૂ કરવાની માંગ ઉઠી છે. હાલમાં ભુજની સરકારી પોલિટેકનિકમાં કમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને માઇનિંગ એમ 5 બ્રાન્ચ કાર્યરત છે. આદિપુરની ખાનગી તોલાણી પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ ઉપલબ્ધ છે, જ્યારે હવે શરૂ થનારી અંજારની પોલિટેકનિકમાં કેમિકલ, આઈટી, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચને મંજૂરી અપાઈ છે. ધોરણ 10માં વિદ્યાર્થી 3 વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કરીને ડિપ્લોમા 2 ડિગ્રી યોજના હેઠળ સીધા ડિગ્રીના બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. જો કે કમ્પ્યુટર અને

શહેરોમાં જવું પડે છે. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, એન્વાયરમેન્ટ, મિકેનિકલ અને માઇનિંગ એન્જિનિયરિંગ કાર્યરત છે, પરંતુ કમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રનો અભાવ છે. એક સમયે સમગ્ર ગુજરાતમાં માત્ર ભુજ અને પાલનપુરની પોલિટેકનિકમાં માઇનિંગમાં ડિપ્લોમા અભ્યાસક્રમ ઉપલબ્ધ હતો. ત્યારબાદ વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી બ્રાન્ચ શરૂ કરાઈ હતી. હવે એ રીતે ડિજિટલ યુગમાં કમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને નવી બ્રાન્ચ શરૂ કરવાની માંગ ઉઠી છે. લખપત તાલુકાના અન્ય ગામે ગ્રામજનો અને પશુપાલકોને ગોવર્ધન ગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: Pedro. Mucho opening days, and my host, and my party, and my research is Kevin Sony. Up some of the rest of the set, Metro, atyare unaranu vacation chali rahyo chhe. Vacation, itle vahile savare alarm vagar jagi javu. Homework ni koi chinta na hovi. Ane aakho divas bas dhamal masti karvi. Par aaj kanna vacation na kai khuti rahyo chhe ho, tamne nahi lagto? आज आपने एक ऐसा विषय पर बात करवाना चाहिए जो आपका बालपन में सबसे सुंदर याद है वेकेशन में शेरी रमत नु महत्व आज डिजिटल स्क्रीन में दुनिया में से बाहर निकलने आपने अपनी जूनी दूर भरी पर जीवन शेरियों में लटारा मारवाना चाहिए मारी साथ स्टूडियो में केविन पर हाजिर है श्रोता मित्रों अपना युवानी कार्यक्रम आज अपने बालपन की यादों माटे छे आज मारे तुमने ये पूछू छे कि तुम्हारे वेकेशन क्या पसंद है जे स्मार्टफोन में 6 इंच ने स्क्रीन पर पबजी अने फ्री फायर रमवाना कि पसे टीवी सामे सोफा पर पड़ा रहवाना मित्रों एक जमाने हो तो जारे वेकेशन पर दस पप्पा ने बे वाग्या ने थी कि शेरी बालकों ने आवाज से गुंजी उठती होती लंगड़ी पकड़दा सिंता कुकड़ी सतोड़ियो किली दंगा अरे आपने फेवरेट गली क्रिकेट अरे ए रमतो होती જેમાં કોઈ ચાર જણની જરૂર નહોતી પડતી બસ તેના મિત્રો અને અખૂટ ઉર્જા કાફી હતી વૈજ્ઞાનિકો અને બાર મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જે મજા અને જે શીખ આપણને શેરીની રમતોમાંથી મળે છે તે દુનિયાની કોઈ મોંઘી વિડીયો ગેમ નથી આપી શકતી શેરીમાં જ્યારે આપણે રમીએ છીએ ત્યારે માત્ર આપણું શરીર ફિટ નથી થતું પણ આપણું મગજ સામાજિક બનતા શીખે છે ટીમવર્ક શું કહેવાય મુશ્કેલ પરિસ્થિતિ ને નિર્ણય કેવી રીતે લેવો અને સૌથી મહત્વનું હાર્યા પછી પણ મિત્રતા કેવી રીતે જાળવી રાખવી આ બધું જ આપણને શેરી રમતો મફતમાં શીખવી દે છે ગલી ક્રિકેટ નો તો પોતાનો જ એક અલગ ફાયદો છે ખરું ને જેને બેટ હોય તે પહેલી બેટિંગ કરે જે બોલ ખોવાય એને શેરવા જવાનો અને જો બોલ કોઈના ઘરમાં ગયો અને કાચ તૂટ્યો તો આખી ટીમ રન આઉટ આ નિયમો કોઈ સચિન તેંડુલકરે નથી બનાવ્યા અને આ જ નિયમો આપણને એડજસ્ટમેન્ટ કરતા શીખવતા હતા આજે જ્યારે બાળકો ઘરમાં એકલા બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ એકલતાનો ભોગ બને છે પણ શેરી આપણને હસતા રડતા અને સાથે મળીને જીવતા શીખવે છે તો મિત્રો આપણે વેકેશનના સુવર્ણ દિવસો યાદ કર્યા કેવિન વેકેશનમાં તારી શેરીની કઈ રમત તને સૌથી વધુ યાદ આવે છે
1: વાલી એ તો જૂની યાદો તાજી કરી દીધી મારા તો પહેલી ગલી ક્રિકેટ અને જેનો બેટ તેની પહેલી બેટિંગ મારો કહેવું ખૂબ જ યાદ આવે છે શ્રોતા મિત્રો અમીની વાત એકદમ સાચી છે સ્ક્રીન પર આંગળીઓ ઘસવા કરતા શેરીમાં દોડીને પરસેવો પાડવાનો રોમાંચ જ કંઈક અલગ છે અને આજે તારી પાસેથી આ રમતનું મહત્વ એટલો રસપ્રદ અંદાજમાં જાણવું છે કે સાંભળનારા અત્યારે જ ફોન સાઈડમાં મૂકીને શેરીમાં ભાગે
0: મિત્રો આપણે ગલી ક્રિકેટની વાત કરી પણ શું તમને સતોડ્યું યાદ છે 7 સપાટ પથ્થરોને એકની ઉપર એક ગોઠવવાના અને પછી કપડા કે રબરના દડાથી નિશાનો લગાવીને તેને તોડવાના જ્યારે એક ટીમ પથ્થર ગોઠવવા માટે દોડતી હોય અને

0: પણ એમને ગળાથી મારવા દોડતી હોય ત્યારે જે રોમાંચ આવે છે તે અદભુત છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આ રમત બાળકોના ટાર્ગેટ ફોકસ એટલે કે નિશાના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ગજબનું ટીમવર્ક કોર્ડિનેશન વિકસાવે છે. હવે વાત કરીએ એ રમતની જેમાં દરેક બાળકે જાસૂસ બનવું પડે છે. હા, સંતા કુકડી એટલે કે છુપમ છુપાઈ. એક વ્યક્તિ આંખો બંધ કરીને 100 સુધી ગણે છે અને બાકીના બાળકો છુપાઈ જવાનું. આ રમત માત્ર દોડાદોડી નથી પણ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને ઉત્તમ નમૂના છે. ક્યાં છુપાવવું જોઈએ જેથી કોઈ જોઈ ન જાય, ક્યારે બહાર આવવું અને અવાજ કર્યા વગર કેવી રીતે ચાલવું, આ બધું મગજની જબરદસ્ત કસરત કરાવે છે. આ રમત બાળકોને ધીરજ રાખતા શીખવે છે. અને પેલી લંગડી તો કેમ ભૂલાય, એક પગ ઊંચો રાખીને આખા મેદાનમાં મિત્રોને પકડવા દોડવાનું. આજના જમાનામાં લોકો પોતાના પગના સ્નાયુ મજબૂત કરવા માટે હજારો રૂપિયા ખર્ચીને જીમમાં જાય છે, જ્યારે લંગડીની રમત એ જ કસરત મફતમાં કરાવી દેતી હતી. એક પગે બેલેન્સ જાળવવું અને સાથે સાથે સ્પીડમાં દોડવું એ કોઈ સામાન્ય વાત નથી. આ રમતથી શારીરિક બેલેન્સ, સ્ટેમિના અને હાથની ફિટનેસ અનેક ગણી વધી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે બાળકો જરાક વાતાવરણ બદલાય એટલે બીમાર પડી જાય છે. વારંવાર શરદી ખાંસી થઈ જાય છે અને સૌથી મોટું કારણ છે એસી રૂમમાંથી તેઓ બહાર જ નથી આવતા. જ્યારે આપણે શેરીમાં રમીએ છીએ, ધૂળ અને માટીમાં પડીએ છીએ, ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બને છે. પરસેવો વળવાથી શરીરનો કચરો બહાર નીકળે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, જે હાડકા માટે અમૃત સમાન છે. માટીમાં રમતું બાળક ક્યારેક નાની મોટી બીમારીઓથી ગભરાતું નથી. આ ઉપરાંત શેરી રમતનું સૌથી મોટું વરદાન એ છે કે તે માનસિક તણાવ દૂર કરે છે. આજના બાળકોમાં વર્તનનું કે દેખાવનું જે ટેન્શન જોવા મળે છે, તે શેરીના મિત્રો સાથે મોકળાશથી હસવાથી અને બૂમા બૂમ કરવાથી ગાયબ થઈ જાય છે. મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં બાળક ભલે હજારો પોઈન્ટ જીતી લે, પણ શેરીની ધૂળમાં પડીને જાતે ઉભા થવાને જે ખુશી મળે છે તે બીજે ક્યાં નથી મળતી. કેવિન, આ બધી રમતમાંથી તને કોઈ ખાસ કિસ્સો યાદ આવે છે?
1: એકદમ સાચી વાત કહી અમે. સતોડી રમતી વખતે જ્યારે છેલ્લો પથ્થર ગોઠવાનો હોય અને સામેવાળાનો દડો આપણી તરફ હવાની ઝડપે આવતો હોય, ત્યારે જે ધબકારો વધી જાય એ થ્રિલ કોઈ મોબાઈલ ગેમમાં નથી આવતો. અને તે જે માટીમાં રમવાથી ઇમ્યુનિટી વધવાની વાત કરી એ 100% સાચી છે. આપણે તો દોડવા હાથે પાણી પણ પી લેતા હતા, છતાંય કાંઈ થતું નહોતું. શ્રોતા મિત્રો, અમીની આ વાત સાંભળીને તો મને અત્યારે જ સ્ટુડિયોમાંથી બહાર જઈને સતત રમવાની મન થઈ ગયું છે.
0: શ્રોતા મિત્રો, વેકેશન અને શેરી રમતોની આ સફરમાં હવે આપણે એવા સુવર્ણ સમયમાં જઈ રહ્યા છીએ જેની યાદો આજે પણ આપણા ચહેરા પર એક મોટું સ્મિત લાવી દે છે. આજે આપણે એ સમયની વાત કરીશું જ્યારે સ્ક્રીન ટાઈમ ન હતો પણ પ્લે ટાઈમ હતો. આપણે સૌ જાણીએ છીએ કે 90નો દાયકો શેરી રમતો માટે એક સ્વર્ણ યુગ હતો. એ સમયનો રેટ્રો અને વિન્ટેજ માહોલ જ કંઈક અલગ હતો. શેરીના કોઈ ઘરમાંથી જૂના ટેપ રેકોર્ડર પર ગીતો વાગતા હોય અને બહાર સ્ટ્રીટ લાઇટના પીળા જ્વાળામાં બાળકો દૂરથી ખરડાયેલા કપડાં સાથે મન મૂકીને રમતા હોય, એ સાદગીમાં જે ખુશી હતી તે આજે શોધવા છતાં નથી મળતી. ઉનાળાની આકરી ગરમીમાં આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા પછી જેવી સાંજ પડે અને હળવો પવન ફૂંકાય એટલે આખી શેરી બાળકોના કોલાહલથી જીવંત થઈ ઉઠતી. એજ ઉનાળાની સાંજની રમતની રાહ જોવામાં જે રોમાંચ હતો, ત્યાં જે નવી વેબ સિરીઝના એપિસોડની રાહ જોવામાં પણ નથી. સાંજ પડે એટલે જાણે આખી શેરી મેદાનમાં ફેરવાઈ જતી હતી. સાંજ પડે એટલે સૌથી પહેલા અવાજ આવે લખોટીઓનો. કાચની નાની રંગબેરંગી લખોટીઓથી નિશાન તાકવું એ કોઈ આધુનિક સ્નાઇપર વિડીયો ગેમ કરતા જરાય ઓછું ન હતું. એક આંખ બંધ કરીને પૂરા ધ્યાનથી લખોટી પર નિશાન લગાવવું એ બાળકોની એકાગ્રતા વધારવાની સૌથી શ્રેષ્ઠ કસરત હતી. અને ભમરડાની તો આખી હરીફાઈ જાણતી. લાકડાના ભમરડા પર દોરી વીંટીને જમીન પર જોરથી ફેરવવો અને પછી તેને ફરતો જ હથેળી પર લઈ લેવો એ સમયનું સૌથી મોટું ટેલેન્ટ ગણાતું. જે બાળક આવું કરી લે એ તો આખી શેરીનો હીરો બની જતો અને બધા એની પાસેથી ટ્રીક શીખવા આવતા. આ રમતો

0: નહોતી પણ આખી શેરીને એક આંતળા બાંધવાનું કામ કરતી. જ્યારે બાળકો રમતા હોય ત્યારે ઘરના વડીલાના પાડોશીઓ ઓટલા પર બેસીને વાતો કરતા હોય. આ એક એવો પારિવારિક માહોલ હતો જે આસપાસના બધા જ ઘરો મળીને એક મોટો પરિવાર બની જતા. કોઈના પણ ઘરનું પાણી પી લેવાય અને કોઈ પણ વડીલ હદથી લાવી શકે. શેરીની રમતોનું સૌથી મોટું શિક્ષણ એ હતું કે આપણને નેગોશિએશન કરતા શીખવે છે, એટલે કે વાટાઘાટો કરવો. જ્યારે મેચમાં કોઈ આઉટ થાય અને ઝઘડો થાય ત્યારે કોઈ મોટા એમ્પાયર નહોતા આવતા. બાળકો જાતે જ દલીલ કરીને અને છેલ્લે વચ્ચેને વસ્તુ કાઢીને સમાધાન કરીને ફરીથી રમત ચાલુ કરી દેતા. આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ રમત રમતમાં જ શીખવા મળી જતી. રમી લીધા પછી જ્યારે પરસેવે રેબ જેબ થઈ રહ્યા હોઈએ ત્યારે શેરીના માટે આવતા લારીવાળા પાસેથી બરફનો ઘોડો કે કુલ્ફી ખાવાની જે મજા આવતી તે અદ્ભુત હતી. મિત્રો સાથે પૈસા ભેગા કરીને એક જ ઘોડો શેર કરવામાં જે મીઠાશ હતી તે જે દુનિયાના કોઈ મોંઘા કેફેમાં પણ નથી મળતી. વેચીને ખાવાની એ ભાવના બહુ પવિત્ર હતી. આજે અફસોસ થાય છે કે મોડર્ન ટેકનોલોજી આપણને આખી દુનિયા સાથે તો જોડી દીધા છે પણ આપણી શેરી અને પાડોશીઓથી બહુ દૂર કરી દીધા છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરતી આ પેઢીને ખબર જ નથી કે જમીન પર બેસીને માટીમાં રમવાનો અને શારીરિક થાક અનુભવવાનો અસલી રમત શું હોય છે. શ્રોતા મિત્રો, આ શેરીની રમતો આપણું કલ્ચર હતું જે આપણને જમીન સાથે, માટી સાથે અને એકબીજા સાથે જોડી રાખતું. કેવેન, આ લખોટી અને ભૂમિલાની હરીફાઈ વાળી વાત સાંભળીને તમને કેવું લાગ્યું?
1: શ્રોતા મિત્રો,
0: શેરીની રમત એ આપણું પહેલું અને સૌથી શ્રેષ્ઠ જીમ છે. આજે મોટા મોટા કોર્પોરેટ જગતમાં ફિટનેસ અને ટીમવર્ક શીખવવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે પણ આ જ વસ્તુ આપણને ધૂળમાં રમતા રમતા મફતમાં શીખી લીધી છે. શેરીમાં રમવા માટે આપણને કોઈ મોંઘા સાધનો કે સ્પોર્ટ્સ કિટની ક્યારેય જરૂર નથી પડતી. આપણો જુગાડ જ આપણું સૌથી મોટું હથિયાર હતું. અને બેટ તૂટી ગયું હોય તો તમે કોઈ પણ જૂના લાકડાના પાટિયામાંથી કામ ચલાવી લેતા. સ્ટમ્પ ન હોય તો દિવાલ પર ઈંટની ત્રણ લીટીઓ દોરી દેવાથી આ નાનકડો જુગાડ આપણને જીવનનો એક બહુ મોટો પાઠ ભણાવતો હતો કે ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો. સાધનો ન હોવા છતાં રમત ક્યારે અટકતી નહોતી. શારીરિક મજબૂતીની વાત કરીએ તો આંબલી પીપળી નામની રમત કદાચ તમને યાદ હશે. ઝાડ પર ચડવું, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદવું અને નીચે ઉભેલા મિત્રથી બચવું. આ રમતમાં આખા શરીરના સ્નાયુઓ, હાથની પકડ અને આંખોનું જે બેલેન્સ જોઈતું હતું તે કોઈ આધુનિક કસરત કરતા પણ ચડિયાતું હતું. ઝાડ પર ચડવાથી બાળકોમાં ડરનો નાશ થતો હતો અને આત્મવિશ્વાસ વધતો હતો. આ ઉપરાંત સાંકળ નામની રમત પણ એટલી જ લોકપ્રિય હતી. એક વ્યક્તિ બીજાને પકડે એટલે બંને હાથ પકડીને ત્રીજાને પકડવા દોડવાનું. આખી સાંકળ બનાવીને જ્યારે 8-10 બાળકો એક સાથે જ એક દિશામાં દોડતા હોય ત્યારે જો કોઈ એક પણ ભૂલ કરે તો આખી સાંકળ તૂટી જાય. એકબીજાનો હાથ પકડીને એકબીજાની સ્પીડ સાથે સ્પીડ મિલાવીને દોડવામાં જે સહકાર અને ટીમ વર્કની ભાવના હતી તે અદભુત હતી. અને પેલું ટાયર ફેરવવું તો કેમ બોલાય, કોઈ સાયકલ કે સ્કૂટરનું જૂનું ટાયર મળી જાય એટલે હાથમાં એક લાકડી લઈને ટાયરને મારતા મારતા આખી શેરીમાં દોડવું. ટાયર પડી ન જાય એનું ધ્યાન રાખવું અને દોડવાનું પણ ખરું. બપોરના તાપમાં કે સાંજના સમયે આ ટાયર પાછળ દોડવાથી જે સ્ટેમિના અને ફેફસાની મજબૂતી આવતી હતી એના કારણે બાળકો ક્યારે હાફી જતા ન હતા. આ રમતમાં એક બહુ સુંદર કન્સેપ્ટ હતો કાચું લીંબુનું. શેરીમાં જો કોઈ બહુ નાનું બાળક રમવા આવે જેને નિયમો બરાબર ખબર ન હોય તો મોટા બાળકો તેને કાઢી નતા મૂકતા. તેને કાચું લીંબુ બનાવીને રમાડવામાં આવતો હતો. આઉટ થાય તો પણ આઉટ ન ગણાય. આ નાનકડી વાતમાં સમાવેશીકરણની અને સહાનુભૂતિની કેટલી મોટી બાણ છુપાવી હતી. દરેકને સાથે લઈને ચાલવાની આ કળા શેરીએ જ શીખવી છે. શેરી રમતા આપણને દર્દ સહન કરતા પણ શીખવ્યું છે. રમતા રમતા પડી જવું અને ઘૂંટણા છોલાઈ જવા એ તો રોજની વાત હતી. પણ છોલાયેલા ઘૂંટણા લઈને કોઈ રડતું રડતું ઘરમાં નહોતું બેસી રહેતું. એના પર થોડી ધૂળ કે થૂક લગાવીને 2 મિનિટમાં પાછા ઉભા થઈને રમવા લાગતા. આનાથી શારીરિક પીડા સહન કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓમાંથી તરત જ ઉભા થવાની રેઝિલિયન્સનો વિકાસ થતો. શેરીમાં રમતી વખતે સમય જોવા માટે કોઈના હાથમાં સ્માર્ટ વોચ ન હતી. સમયનો અંદાજો તો સૂર્યના પ્રકાશ પરથી જ આવી જતો. અંધારો થવા લાગે અને દરેક ઘરમાંથી મમ્મીઓને બૂમ પાડવા લાગે કે હવે ઘરમાં આવ, હાથ પગ ધોઈ લે, જમવાનું તૈયાર છે. તારે જ માંડ રમત પૂરી થતી. આપણી બાયોલોજિકલ ક્લોક પ્રકૃતિ સાથે એકદમ સેટ થઈ ગયેલી હતી. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજના યુવાનો અને નાના બાળકોમાં ગરદન અને પીઠને દુખાવાની ફરિયાદ બહુ સામાન્ય બની ગઈ છે. કારણ કે તેઓ આખો દિવસ સતત મોબાઈલ કે લેપટોપ સામે ગરદન ઝુકાવીને બેઠા રહે છે. શેરીની રમતો આપણું શારીરિક પોશ્ચર એકદમ સીધું, સક્રિય અને લવચીક રાખતી હતી. એટલે જ કહું છું કે વેકેશનમાં બાળકોને સ્ક્રીન પરથી હટાવીને ગ્રાઉન્ડ પર મોકલવા બહુ જરૂરી છે. શ્રોતા મિત્રો, શેરી રમતો માત્ર ટાઈમ પાસ નથી, પણ મજબૂત શરીર અને મજબૂત મન ઘડવાની કળા હતી. કેવિન આ લાકડાના પાટિયા વાળું બેટ બનાવવાની વાત અને છોલાના ગૂંટણ વાળી વાત સાંભળીને તમને શું યાદ આવી?
1: અરે વાહ અમી, આ લાકડાના પાટિયાથી ક્રિકેટ રમવાની વાત અને કાચા લીંબુ બનાવવાની વાત તો જૂના વર્ષો એકદમ તાજા કરી દીધા. તો પણ છોલાયેલી ઘૂંટણ વાળી અને ધૂળ લગાવીને જે વાત કરી એ 100% સાચી છે. મિત્રો, આપણું એ જ અસલી ફર્સ્ટ એડ બોક્સ હતું.
0: શ્રોતા મિત્રો, આપણે શારીરિક ફિટનેસ અને જુગારની વાત કરી, પણ હવે આપણે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એટલે કે ડિજિટલ ડિટોક્સ વિશે વાત કરવાના છીએ. આજના ડિજિટલ યુગમાં શેરી રમતોને પાછી કેવી રીતે લાવી શકાય અને તે શા માટે જરૂરી છે એ સમજવું બહુ અગત્યનું છે. આજે વેકેશનની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા વેકેશનનો અર્થ આઉટડોર રહેવું એવો થતો હતો, ત્યારે આજે વેકેશન એટલે એસી રૂમમાં ભરાઈને ઇન્ડોર રહેવું. બાળકો સવારમાં ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધી તેમના હાથમાં કોઈને કોઈ સ્ક્રીન હોય છે, પછી ટીવી હોય, મોબાઈલ હોય કે ટેબ્લેટ. આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્ક્રીન ટાઈમે બાળકો પાસેથી એમની શેરીઓ છીનવી લીધી છે. ડિજિટલ ડિટોક્સ એટલે અમુક ચોક્કસ સમય માટે ઇરાદાપૂર્વક આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવું. મનોવૈજ્ઞાનિકો ભારપૂર્વક કહે છે કે વેકેશનમાં બાળકો માટે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે. જ્યારે બાળક મોબાઈલ મૂકીને બહાર રમવા જાય છે ત્યારે તેના મગજને આરામ મળે છે અને વાસ્તવિક દુનિયા સાથેનું તેનું કનેક્શન ફરીથી જોડાય છે. શેરીની રમતો આ ડિટોક્સ માટેનો સૌથી ઉત્તમ, સરળ અને મફત ઉપાય છે. મોબાઈલ ગેમ્સ રમતી વખતે મગજમાં જે ડોપામાઇન રિલીઝ થાય છે તે આર્ટિફિશિયલ અને ક્ષણિક હોય છે. તે બાળકને વધુ ને વધુ ગેમ રમવા માટે બંધારણી બનાવે છે. પણ જ્યારે બાળક શેરીમાં દોડીને કોઈ મિત્રને પકડે છે અથવા સંતા કુકડીમાં કોઈને શોધી કાઢે છે ત્યારે મળતો આનંદ સાચો અને શુદ્ધ હોય છે. એ ખુશીમાં કોઈ વ્યસન નથી હોતું, પણ એ એક પ્રકારની આંતરિક શાંતિ અને શારીરિક સંતોષ હોય છે. શેરી રમતોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવે છે. મોબાઈલ પર ચેટિંગ કરતી વખતે આપણે માત્ર પીળા કલરના ઇમોજી જોઈએ છીએ, પણ શેરીમાં રમતી વખતે આપણા મિત્રોના અસલી ચહેરા વાંચતા શીખીએ છીએ. કોણ ગુસ્સામાં છે, કોણ ઉદાસ છે અને કોને ખરેખર મદદની સૌથી વધુ જરૂર છે, આ બધું સામ સામે રમવાથી જ સમજાય છે. આ કળા જીવનમાં બહુ કામ આવે છે. 90ના દાયકાના વેકેશનમાં ઘણી વાર એવો સમય આવતો જયારે આપણે કંટાળો આવતો અને આ કંટાળો જ આપણી સર્જનાત્મકતાનો પાયો હતો. કંટાળો આવે એટલે આપણે જાતે જ નવી રમતોની શોધ કાઢતા, નવા નિયમો બનાવતા. આજે બાળકને જરાક પણ કંટાળો આવે એટલે તરત જ તે યુટ્યુબ ખોલીને શોર્ટ્સ જોવા લાગે છે. એની સર્જનાત્મકતા ત્યાં જ ખતમ થઈ જાય છે. શેરી રમતો આ કંટાળાને ક્રિએટિવિટીમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુશીની વાત એ છે કે હવે ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી રહી છે. ઘણા શહેરોમાં હવે સંડેના દિવસે

0: રવિ ભાઈની આ રમતોત્સવ યોજાશે જ્યાં રસ્તા પર વાહનો બંધ કરીને માત્ર જૂની શેરી રમતો રમાડવામાં આવે છે. લંગડી, કોથળા દોડ અને સતોડી જેવી રમતો હવે ફરીથી લાઈમ લાઈટમાં આવી રહી છે. આ દેશી રમતોનું કમબેક આજના ડિજિટલ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ બદલાવ લાવવામાં માતા પિતાને વડીલોનો રોલ સૌથી મોટો હોય છે. જો ઘરના વડીલો જ આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેશે તો બાળકો પણ એ જ શીખશે. વડીલો જાતે જ પહેલ કરીને બાળકો સાથે થોડા બહાર રમવા જવું જોઈએ. જ્યારે એક પિતા પોતાના દીકરા સાથે ગલી ક્રિકેટ રમે છે કે માતા પોતાના બાળકને ભમરડો ફરવતા શીખવાશે ત્યારે માત્ર રમત નથી રમાતી પણ બે પેઢી વચ્ચેના સંબંધો મજબૂત બને છે. એ વાત સાચી છે કે આજે શહેરીકરણના કારણે પહેલા જેવી મોટી અને ખુલ્લી શેરીઓ બધે જોવા નથી મળતી. પણ આજે ફ્લેટના કમ્પાઉન્ડ, સોસાયટીના કોમન પ્લોટ્સ કે બિલ્ડિંગના ધાબા તો છે જ ને. જગ્યા ભલે બદલાઈ ગઈ હોય પણ રમતો એ જ રહી છે. જો આપણે ધારીએ તો આધુનિક સોસાયટીના સિમેન્ટના રસ્તાઓ પર પણ એ જૂની માટીની મહેક અને આનંદ ઉભો કરી શકીએ છીએ. કેવિનના ડિજિટલ ડિટોક્સ વિશે તારો શું અભિપ્રાય છે?
1: અમે તે જે ડિજિટલ ડિટોક્સ અને મોબાઈલની આર્ટિફિશિયલ ખુશીની વાત કરી તો ખરેખર આંખ ઉગાડનારી છે. કંટાળો આવો તે પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે. આ પણ મને બહુ જ ગમ્યો. શ્રોતા મિત્રો, અમે સાચો જ કહ્યું, આપણે જ પહેલ કરવું પડશે. જગ્યા ભલે કોઈ પણ હોય પણ જો રમવાની જાણત હોય તો બધું જ શક્ય છે. તો ચાલો મિત્રો, એક મસ્ત મજાનું ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: سوشل گوگل یک اندر مقابلے میں نان مائیکروسافٹ میں ایک سے ہوا یہ میچ بھارتی سمے انوسار تڑکے 3:30 بجے سے کھیلا جائے گا اور اس کے ساتھ ہی یہ سماچار بلٹن سماپت ہوا.
1: કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાન 2026 નો આજથી પ્રારંભ. ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડ હોડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસો નોંધાયા. રાજ્યના લગભગ 30 પ્રતિષ્ઠિત સર્જક મનુભાઈ પંચોળી દર્શકની સ્મૃતિમાં ભોજન સર્વોદય ટ્રસ્ટ ખાતે વર્ષ 2025નો દર્શક એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા ગાંધીધામ અને આદિપુરમાં ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નંદગામ વરસાણા રોડ પરથી 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરાઈ. લખપત તાલુકાના અન્ય અગ્રણી ગ્રામજનો અને પશુપાલકોને ગોબરધન ગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કવચ સંસ્કરણ 4.0ના વિસ્તરણને મંજૂરી અપાઈ. અને હવામાન વિભાગની આગાહી મુજબ 18 જૂનના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા. મુખ્ય સમાચાર.

પર આનંદ ઉઠાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસીડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિકોણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આરોગ્ય મંત્રી પ્રભુભાઈ પાનશીરીયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરીટ શાળા ખાતેથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા પણ અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશીરીયાએ લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભ માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીડી રસીકરણ સત્ર યોજાશે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે વ્યવસાયિક અભિગમથી તેમને નફાકારક બનાવ્યા છે. ભારતમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે 5 દાયકાની સફળતા બદલ જીએનએફસીને અભિનંદન પાઠવ્યા હતા.
1: મોદી સાહેબ પીએસસીના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરેજમાંથી બહાર લાવીને ઇનોવેટીવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. જીએનએફસી પણ આવું જ એક પીએસસી છે. એની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે.
0: રાજ્યભરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ 5 કરોડ 89 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 2 લાખ કિલોથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. એક વિડીયો સંદેશમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ સામે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કરતા આરોગ્યમંત્રી પ્રભુભાઈ પાનશીરીયાએ કહ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી યથાવત રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.

0: શરૂ છે નાના નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એને આપવામાં આવે છે. અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીમાં આખું અમારું કોર્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. લોકોના હેલ્થમાં જરા કરનાર એક પણ વ્યક્તિને બચવાનું નહીં આવે.
1: ગાંધીનગર સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સ દ્વારા 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી આતંકી સંગઠનો માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરતા એફઆઈઆરના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીઓ સાથે નાણાકીય લેવડ દેવડ કરતો હતો. આ સાથે તે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુનાઇટેડ કિંગડમમાં કેટલાક લોકોને કેફે પદાર્થની હેરાફેરી કરતો હોવાનું પણ સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ જૈનાએ જણાવ્યું.
2: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ ગેંગ પકડેલી હતી તેમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ ફડેલા અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે. ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદના બોડકદેવમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગત 12 વર્ષમાં સરકારની યોજનાઓએ દરેક વર્ગના લોકોમાં વિશ્વાસ અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે આજે સિલવાસામાં ભાજપના હોદ્દેદારો સાથે નમો મેડિકલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યારે મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તો વલસાડના ધરમપુરના હનુમંત માળ ખાતે અને નવસારી ગ્રામ્ય તાલુકા સિસોદરા ગણેશ ગામની કુમારશાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા. તો ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું કે 18 જૂને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આગાહીના કારણે આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ પણ શ્રી દાસે ઉમેર્યું હતું.
3: आज का जो फोरकास्ट दिया गया है उसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं इसमें बनासकांठा, साबरकांठा और अरावली के लिए दिया गया है. 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं है सूरत, तापी, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और दांग के लिए दिया गया है.
1: કચ્છ બોર્ડના 2 ખેલાડીએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટેલની જણાવે છે કે 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં 2 હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે. રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓની સુવિધા માટે ગીર અભયારણ્યમાં આગામી 22 તારીખે વેકેશન પડશે. સાસણ ગીરના વન અધિક્ષક અગ્નેશ્વર વ્યાસે આ અંગે કહ્યું કે સિંહ દર્શનની સાથે રોજગારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.
4: यहाँ पर इको टूरिज्म की दृष्टि से स्थानीय लोगों को रोजगार देने के लिए और यहाँ आने वाले प्रवासियों को लैंड कंजर्वेशन और बायोडाइवर्सिटी के विषय में जानने को मिले इसलिए जंगल सफारी का आयोजन किया जाता है. इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा. 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा.
1: राज्य सहित देशभरमां गत 12 वर्षमां डिजिटल क्रांतिनो नवो युग शुरू थयो छे। राजस्थानी बैंकर्स समितिना जणाव्या मुजब राज्यमां अत्यार सुधीमां 6 करोड़ 99 लाख बचत

શાખાઓમાં ઓછામાં ઓછી એક ડિજીટલ બેન્કીંગ સેવા ઉપલબ્ધ છે, જ્યારે 63.19% ખાતાધારકો યુપીઆઈ, મોબાઇલ બેન્કીંગ અને યુએસએસડી એટલે કે ઇન્ટરનેટ વિના ફોનથી બેન્કીંગ સેવાનો ઉપયોગ કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, આજે આપણે રામાચુરુ કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની, જેને મિત્રો આપણે ડ્રેગન ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી આપવાના છે સંકલ્પ કુમાર પટેલ સાહેબ. તો ચાલો મિત્રો સાંભળીએ માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ એટલે કે ડ્રેગન પાકની ખેતી પદ્ધતિ.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડ્રેગન ફ્રૂટ જેને આપણે કમલમ તરીકે ઓળખીએ છીએ તેની ખેતી વિશે ચર્ચા કરીશું. ડ્રેગન ફ્રૂટ શું છે, એની ખેતી કેવી રીતે થાય છે,

મને ખેતી કરવી એકદમ ઈઝી છે, એમાં કોઈ વધારે મહેનત નથી, લેબર નથી, એની આવક પણ વધારે થાય છે. ઇકોનોમિકલી જે ખેડૂતને બેનિફિટ થવો જોઈએ એ પણ વધારે થાય છે. અને એના મેડિસિનલ પ્રોપર્ટીઝ ઘણી બધી છે, જેમ કે એમાં કેલરીઝ ઓછી છે, ફેટ ઓછી છે, બીજી એની મેડિસિનલ વેલ્યુ બી ઘણી બધી છે, વિટામિન્સ છે, એ બધું ઘણું છે અંદર. હવે આપણે પહેલાં પહેલાં ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય એ જાણીએ. તો ડ્રેગન ફ્રૂટની ખેતી એટલે કમાલમ, એટલે કેવી રીતે રોપાય, ક્યાં આગળ રોપાય, કેવું વાતાવરણ, કેવી જમીન જોઈએ છે. તો ડ્રેગન ફ્રૂટની ખેતી કોઈ બી સારી જમીન જેમાં ઓર્ગેનિક કાર્બન વધારે હોય એ કોઈ બી જમીન હોય એમાં ડ્રેગન ફ્રૂટની ખેતી આપણે કમાલમની ખેતી કરી શકીએ છીએ. હવે એમાં પાણીની વાત કરીએ તો પાણી કેવું જોઈએ, તો પાણી 3000 TDS સુધીનું પાણી હોય ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શકે, એમાં કોઈ વાંધો આવતો નથી. હવે ખેતી ખેડૂતોને તૈયારી કેવી રીતે કરવી, શરૂઆતમાં કેવી રીતે કરવી, તો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે કાળી જમીન પણ ચાલશે, ગોળાડું પણ ચાલશે, બરાબર. નીચાણવાળી જમીન જોઈએ કે જે પાણી ભરી રહેતું ના હોવું જોઈએ, એ બધી જમીનમાં ખેતી ચાલશે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એનું વાવેતર કેવી રીતે કરવાનું, તો ડ્રેગન ફ્રૂટની ખેતીમાં અલગ અલગ રીતે વાવેતર થાય છે. એક કટકા કલમથી થાય છે, બીજથી થાય છે, અને ટીસી કલ્ચર રોપા, એ રીતે એનું 3 રીતે વાવેતર થાય છે. આપણે મોસ્ટલી બધા ખેડૂતો કટકા કલમથી એનું વાવેતર વધારે કરે છે, કારણ કે ઇઝીલી વાવેતર થાય છે, પ્લાન્ટિંગ મટીરિયલ સસ્તું પડે છે. અને છોડની જ્યારે આપણે પ્લાન્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરીએ ત્યારે શું કાળજી રાખવાની હોય, તો પહેલાં પહેલું રોગમુક્ત અને જીવાત્મક તંદુરસ્ત છોડ હોવા જોઈએ. એ છોડની લંબાઈ 20-25 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ અને પ્રોપર રૂટીન હોવું જોઈએ. ખાલી કટકો લાઈન તમે રોપી દેશો તો એ રીતે નહીં થાય, પહેલાં તમારે થેલીમાં ઉછેરવાની, એના રૂટીન થઈ જાય, મૂળ એના વિકસિત થઈ જાય, પછી તમારે ખેતરમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. તો એમાં કેટલા ડિસ્ટન્સે આપણે રોપવું પડે, તો એક ડ્રેગન ફ્રૂટ છે ને તમારે થાંભલા એક બે રીતે થાય, થાંભલા પદ્ધતિથી થાય, ટ્રાઇસ પદ્ધતિથી થાય. તો બે થાંભલા વચ્ચેનું અંતર તમારે 8-8 ફૂટ જેટલું રાખે, દરેક ખેડૂતો પોતાના અનુકૂળતા પ્રમાણે રાખે. અને બે હાર વચ્ચેનું અંતર છે એ 10 ફૂટ રાખે છે, કે જેથી બીજા અંદર ઇન્ટરકલ્ચર ઓપરેશન કરાવે તો ઇઝી પડે. તો એમાં એક તમે થાંભલા રીતે રોપો તો એક થાંભલાની ફક્ત 4 છોડ આવે છે, અને 4 છોડ થાંભલાથી અડીને 2-3 સેન્ટીમીટર દૂર, કે 4 હાર આપણે કહેવાય દેશી ભાષામાં, એટલે તમારે દૂર રાખવાના, એટલે 4 દિશામાં 4 ફૂટ તમારે રોપવાના. હવે પૂળની સાઈઝ, તો પૂળની સાઈઝ કેટલી રાખવાની, તો પૂળની સાઈઝ છે તમારે 7 ફૂટ હાઈટ જોઈએ, 5 ઇંચ 5 ઇંચ જાડે એના પહોળાઈ 5 ઇંચની હોય. અને એની હેડરિંગ, તો હેડરિંગ ચોરસ બી આવે છે, ગોળ પણ આવે છે, તો ઓછામાં ઓછી ચોરસ હોય તો 1.5 ફૂટ by 1.5 ફૂટ હોવી જોઈએ, અને ગોળ હોય તો 1.5 ફૂટનો વ્યાસ આવવો જોઈએ એનો. હવે રોપણીનો સમય કયો છે, તો રોપણી તમારે જૂન મહિનાથી ચોમાસુ જે હોય એમાં જૂન મહિનાથી જૂનથી જાન્યુઆરી સુધીની તમે રોપણી સારી રીતે કરી શકો છો. રોપણીનો અંતર આપણે વાત થઈ, પછી એમાં પાયામાં તમારે ખાતર આપી દેવાના, જેમ કે આપણે છાણું ખાતર છે, બરાબર, દિવાલી ખોળ છે, ફૂગનાશક દવા છે, થોડુંક પાયામાં તમારે એને ખાતર આપી દેવાના. હવે કઈ કઈ જાત તમે રોપી શકો, તો ડ્રેગન ફ્રૂટમાં રેડ ફ્લસ આવે છે, એટલે શું કે ઉપર ની સ્કીન રેડ હોય એની અંદર પલ્પ પણ રેડ આવે છે, પછી ઉપર ની સ્કીન રેડ હોય એની અંદર પલ્પ વ્હાઈટ કલરમાં આવે છે, પછી ઉપર ની સ્કીન યલો હોય પલ્પ વ્હાઈટ હોય, એવી ત્રણ જાત આવે છે. અને દરેક પોતપોતાના નામથી કોઈ અલગ અલગ નામથી બધા બોલે છે, સપોઝ કે સી સી વેરાયટી કહે છે, કોઈ કોઈ કહે છે કે રેડ ડાયમંડ છે, અલગ અલગ રોયલ છે, અલગ અલગ પોતપોતાના ખેડૂતો જે નર્સરી તૈયાર કરે છે લોકો પોતપોતાની રીતે અલગ અલગ નામ આપે છે. હવે પિયત વ્યવસ્થાની વાત કરીએ ને, તો ડ્રેગન ફ્રૂટ છે થોડ પ્રજાતિનો છોડ કહેવાય, એટલે પાણીની જરૂરિયાત તો એને ઓછી જ પડતી હોય છે. એના છોડની સિસ્ટમ કેવી હોય, તો છોડના મૂળ છે જમીનના ઉપરના ભાગમાં છીછરા રહે, એટલે 1 ફૂટ સુધી ઊંડાઈ જાય એટલો ભેજ આપણે રાખવો જોઈએ. સારી ગુણવત્તાના ફળ મેળવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ આપણે અપનાવીએ તો વધારે સારું, એનાથી નિયમન પણ કંટ્રોલ થશે અને પ્રોપર છોડને પાણી મળશે. ચોમાસામાં ક્યારે જરૂર જણાય, ચોમાસામાં તો જરૂર જણાય તો જ પાણી આપવું, બાકી વધારે પાણી આપવાની કોઈ જરૂર રહેતી નથી. ઉનાળામાં છોડમાં છે ને, ઉનાળામાં એની ઋતુમાં છોડમાં છોડ દીઠ 3-2 લિટર પાણી અઠવાડિયામાં આપવું જોઈએ. છેલ્લે તો એવું કહીશ કે તમારે ત્યાં પરિસ્થિતિ જોવાની, આંબુ હોવા તો એની જમીનની પ્રાપ્ત જોઈ પછી એ પ્રમાણે પાણી આપવાનું. છોડને તો હંમેશા ભેજ જોઈએ છે, પાણી નહીં, પ્લસ જમીનમાં ભેજ રાખવાનો, વધારે પડતું પાણી રાખશો તો એને ખુવારો લાગશે, પ્લસ ખાલી ભેજ રહે એ પ્રમાણે તમારે જ પાણી આપવાનું. બીજું હવે એમાં ખાસ કરીને શું આપવી પડે, આપણે તમારે ટેકો આપવો પડે, તો ટેકો ક્યારે કેવી રીતે આપવાનો, તો છોડની ઊંચા વધવાની પ્રકૃતિ ખરી નાની અને નબળું થર હોય છે, એટલે શરૂઆતથી જેને ટેકાની જરૂર પડે છે એમાં ટેકો આપવા માટે અલગ અલગ સિસ્ટમ છે. એક સિમેન્ટ થાંભલા સાથે સિમેન્ટની રિંગ ઉપર

લોંગ ડ્યુરેશન સુધી આવક કોન્સ્ટન્ટ ચાલુ રહે છે. છોડની વૃદ્ધિ પ્રમાણે છોડના બીજા કપડા વડે એને બાંધવાનું રહેતું. હવે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? તો ડ્રેગન ફ્રૂટમાં છે ને તમારે 35-37 ડિગ્રી ટેમ્પરેચર હોય અત્યાર સુધી એ તમારે ચાલે. એનાથી વધારે જાય તો શું થાય? તો એનાથી વધારે જાય ને તો ડ્રેગન ફ્રૂટમાં બર્નિંગનો ઇફેક્ટ આવે, સનબર્ન થાય છે. એટલે શું, છોડ તમારે પીળો પડે છે. એટલે 35 સુધીનું ટેમ્પરેચર હોય તો આઈડિયલ કન્ડિશન છે કે તમારે તમે ડ્રેગન ફ્રૂટમાં સારી રીતે પાક કરી શકો. હવે એમાં ટેમ્પરેચર વધારે જાય તો શું કાળજી રાખવી પડે આપણે? તો ટેમ્પરેચર વધારે જાય તો એક રિસર્ચ એવું કહીએ કે તમારે નેટ ઉપર મારવાનું. 50% સિમેન્ટ હોય, લીલા કલરની હોય, વ્હાઇટ કલરની હોય, કોઈ બી કલરની નેટ વાપરો, એટલે તમારે 3-4 ડિગ્રી ટેમ્પરેચર તમારું કંટ્રોલ થઈ જાય, ઓછું થઈ જાય બોર્ડર ટેમ્પરેચર કરતા. કારણ કે આપણે અહીંયા જોઈએ તો પેલું 45 ડિગ્રી સુધી તાપમાન આપણે જાય છે ગુજરાતમાં. એટલે તમે નેટનો ઉપયોગ કરો તો ઘણું સારું રહેશે. વાવેતર થઈ જાય પછી એનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય એક આપણો પ્રશ્ન આવે. તો વાવેતર થઈ જાય ને એના પછી લગભગ તમારે 12-15 મહિના પછી એનું ઉત્પાદન ચાલુ થાય છે. એમાં શરૂઆતમાં પહેલા વર્ષે છે તમારે 1-2 કિલો પર પ્લાન્ટ તમારે પ્રોડક્શન. પછી જેમ જેમ વર્ષ વધતા જશે એમ એમ તમારું પ્રોડક્શન વધતું જશે. એમાં ડ્રેગન ફ્રૂટમાં છે ને 1 કિલોના માર્કેટ વેલ્યુ તમે ગણવા જાઓ તો 150-200 રૂપિયા સુધી તમારે 1 કિલોનો ભાવ આવે છે. અને આ ફ્રૂટમાં કેવું છે, દિવસે દિવસે તમારી ડિમાન્ડ વધતી જાય છે. એટલે તમારે એટલે વેચવા માર્કેટ શોધવાની જરૂર નથી પડતી, લોકો તમારા ખેતરે આવીને લઈ જાય છે. અને એમાં જો તમે પ્રાકૃતિક ખેતીથી કરો છો ડ્રેગન ફ્રૂટ તો તમારે

0: મને અહીંથી સાંભળીએ તમામ પાકની ખેતી પદ્ધતિ વિશેની.
1: આ ડ્રેગન ફ્રૂટ નું ઉત્પાદન ક્યારે ચાલુ થાય? મેં આપણે વાત કરીએ પ્રમાણે 12-15 મહિના પછી લગભગ તમે સમજો જૂન મહિનાથી એનું ઉત્પાદન ચાલુ થાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈથી ચાલુ થાય, ઓક્ટોબર નવેમ્બર સુધીનું ઉત્પાદન ચાલુ. એટલે છેલ્લે તમે સમજો ને વાત, તો 5-6 મહિના એનું ઉત્પાદન ચાલુ રહે છે અને 5-6 વખત તમારે એનું ઘણી આવે છે. એમાં બીજું એવું છે કે તમે જયારે એને ડ્રેગન ફ્રૂટ મળે ને પછી અલગ અલગ જાત આવે છે. એમાં અમુક જાત એવી આવે છે કે જે સેલ્ફ પણ નહીં નીકળે, એટલે એ જાતે પરાગરહણ થાય છે. અને અમુક જાત એવી આવે છે કે જેમાં આપણે જાતે પરાગરહણ કરાવવું પડે છે. એટલે પણ મોસ્ટલી આપણે ગુજરાતમાં સેલ્ફ પોલિટેડ જે હોય છે એ જ વેરાયટી રોપાય છે. એમાં ઘણા બધા એમાં ખેડૂતો કાળજી નથી રાખતા, પાણી ભરાય છે કે જીવાત વચ્ચે નિંદન ને બધું હોય, જીવાત ઉપદ્રવ વધી જાય તો કયા કયા રોગ આવે છે? તો એમાં છે ને પેલા પેલા સ્થળમાં સાળો આવે, પછી બળવા ટપકા આવે, પછી આંતરિક પછી કારણ કહેવાય, એ બધા રોગ આવે છે. તો શું એ થર્મલ સમય ક્યારે થાય કે જયારે વધારે પડતું પાણી ભરાઈ જાય ને, એ થર્મલ સમય થાય એટલે શું થાય, થળ થી છોડ પોચો થઈ જાય અને પીળો પડી જાય છે. એના માટે આપણે શું કરવું પડે? તો પેલા પેલું જોઈએ કે છે ને તમારે એને પાણીને ભરાવવા થવા દેવું પડે અને ડ્રેનેજ પ્રોપર થઈ જાય ત્યારે પછી વાંધો આવતો નથી. પછી આપણે બળિયા ટપકા, બળિયા ટપકા નો રોગ આવે છે, કથ્થઈ પેલા રોગ પછી ટપકા થઈ જાય. તો એ ટપકાના નિયંત્રણ માટે શું કરવું પડે? તો જે રોગસ ટાળી હોય એ તમારે કરી નાખવી પડે. કોપેરોક્સીક્લોરાઇડ છે એ 30 ગ્રામ 10 લિટર પાણીમાં રાખીને ગોળું મિશ્રણ બનાવવાનું અને એનો છંટકાવ કરવાનો. એ છંટકાવ તમારે તમારે દેખાય એટલે તમે છંટકાવ કરી દેવાનો. નવેમ્બર ડિસેમ્બર માં ચોમાસું પૂરું થાય ડ્રેગન ફ્રૂટ ઉતારી લો એટલે તમે રોગીસ ડાળી અને કાપી લેવાની અને પછી એનો છંટકાવ કરવાનો. બીજો છંટકાવ તમારે ફેબ્રુઆરી માર્ચ માં કરવાનો. ત્રીજો છંટકાવ તમે જૂન મહિનામાં ત્યાંથી તમારે ઓગસ્ટ મહિનામાં કરવાનો. એમાં તમે સ્ટેપોસાઇટી પણ એડ કરી શકો કે જેથી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો પણ એ કંટ્રોલ થઈ જાય. પછી એન્થ્રેપ્લોસ એટલે કાળું ભરવા જે, તો એમાં પણ એનો કંટ્રોલ કેવી રીતે કરશો? તો કાર્બોનિઝમ છે, માઇકોજેબ છે, એ જે ફૂગનાશક છે એ બધી દવાઓ તમે 5 ગ્રામ પ્રમાણે ઉમેરી અને સ્પ્રે કરો એટલે તમારે એનો બહુ કંટ્રોલ થઈ જાય છે. એ જીવાતની વાત કરીએ તો આપણે ફળમાખી, તો ફળમાખી પણ છે ને એ બી તમારે ઘણું નુકસાન કરે છે. તો ફળમાખીનો કંટ્રોલ કેવી રીતે કરવો? તો પહેલા પેલું જો છે ને ડ્રેગન ફ્રૂટની વાડીમાં છોડની આજુબાજુમાં ગોળ કરો. એટલે શું છે, ગોળ કરવા સૂર્યપ્રકાશ અને પર પક્ષી જીવાણુ જે હશે પરજીવીઓ એ બધા વસ્તુનો નાશ થઈ જશે, સૂર્યપ્રકાશ પૂરો મળશે. એટલે પછી એમાં છોડની એ ગોળ કરેલો હોય એની આજુબાજુમાં ખુલ્લા ફોસ છે એ બધું તમારે આપી દેવાનું. એટલે જે બી એનો ફળમાખી નીચે હશે એનો કંટ્રોલ થશે. પછી મિથાઇલ, બાયોલોજીકલ કંટ્રોલમાં મિથાઇલોજી હોય તો એને ટ્રેપ મૂકવાનો હશે. પ્રતિ હેક્ટર તમે 20 જેટલા ટ્રેપ મૂકો તો આવા બ્રોક 3-4 મહિના સુધી અસર રહેશે. બ્રોક તમે મૂકો એટલે 3-4 મહિના સુધીની અસર રહેશે. એટલે એની અસર પૂરી થાય એટલે તમારે સમય અંતર એને બળવું પૂરવાનું. અને ઉપરાંત તમે લીમડાનાશક જે કીટનાશક દવાઓ લીમડા આધારિત નિયમ હોય એ પણ તમે એને છંટકાવ કરી શકો છો. અને બીજી મેજર તકલીફ છે ને કીડીઓની આવે છે. તો કીડીઓના નિયંત્રણ માટે શું કરવું? તો કીડી માટે તમારે 1 લિટર પાણીમાં 400 ગ્રામ જેટલી ખાંડ નાખવાની અને 150-200 ગ્રામ જેવું બોરિક એસિડ એનું દ્રાવણ ત્યારે કરવાનું. આ દ્રાવણને તમારે છોડી નજીક મૂકી રાખવાનું. એટલે શું થશે, જે કીડીઓ છે ને એ બધી ખાંડને લીધે પેલી બાજુ ખાકર થઈ જશે દ્રાવણ બાજુ. એટલે તમારે જે છોડ છે એ છોડ પર એનો એટેક થાય નહીં. પછી કીડી સંબંધ, તો સંબંધમાં તો કેવું છે તમારે નેટ જ મારવું પડે ઉપર તો એ સંબંધ કંટ્રોલ થઈ શકે. પછી આવે છે ઉધઈ, તો ઉધઈમાં પણ આપણને ખબર જ છે કે ગુરાણુ જમીન હશે તો ત્યાં આગળ ઉધઈનો ત્રાસ હશે જ. તો એમાં બી ક્લોરોવાયરસ છે અને જે બી દવા ઉધઈ નાશક દવાઓ છે એનો ઉપયોગ કરવાથી આપણે ઉધઈ પર સારું કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બીજું એમાં છે ને ફૂલ ખરી પડે, ફળ પીળા પડી જાય એ બધી તકલીફ આવે છે. એના માટે બી તમારે એનું કેમ એવું થાય એટલા જાણવું પડે. તો પાણી વધારે ઓછું આપો, પછી ન્યુટ્રિશન અને ખાતર વધારે ઓછું થાય, પોષક તત્વો એમાં હોય એ બધાને કારણે તમારે ફળ અને ફૂલનું ખરાબ થાય છે. તો તમારે પ્રોપર જે રેકમેન્ડેડ કરેલ ડોઝ હોય એ પ્રમાણે તમારે ખાતર આપવાનું, તો એનું ખરાબ ભટકશે. ખાતર, તો ખાતર ક્યારે આપવાનું? આપણે ખાતરની વાત કરીએ તો ફળ કર્યા પછી નવેમ્બર મહિનામાં નાઇટ્રોજન છે 135 ગ્રામ, ફોસ્ફરસ 70 ગ્રામ અને પોટાશ 90 ગ્રામ પ્રતિ ફૂલ નવેમ્બર મહિનામાં આપવાનું ફળ કર્યા પછી. ત્યારબાદ 2 માસ પછી જાન્યુઆરી મહિનામાં 180 ગ્રામ નાઇટ્રોજન પ્રતિ ફૂલ, 105 ગ્રામ ફોસ્ફરસ અને 45 ગ્રામ પોટાશ એ પ્રતિ ફૂલ. પછી ફૂલ આવતા પહેલા મે મહિનામાં ફૂલ આવે એ પહેલા 45 ગ્રામ નાઇટ્રોજન, 35 ગ્રામ ફોસ્ફરસ, 90 ગ્રામ પોટાશ પર ફૂલ. ફળના વિકાસ સમયે 90 ગ્રામ નાઇટ્રોજન, 140 ગ્રામ ફોસ્ફરસ અને 75 ગ્રામ પોટાશ પ્રતિ ફૂલ આપવાનું. એટલે ટોટલ 450 ગ્રામ નાઇટ્રોજન, 350 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટાશ પ્રતિ ફૂલ તમારે થાય. અને ડ્રેગન ફ્રૂટમાં બાગાયત ખાતું એ આપણને ખેડૂતોને કેવી રીતે સહાય કરે છે એનું જાણીએ આપણે. તો બાગાયત ખાતું ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધે એટલે કમલમ, જેનું વાવેતર વધે એના માટે સઘન પ્રયત્ન કરી રહ્યું છે. બાગાયત ખાતા તરફથી ખેડૂતોને કમલમ પાકની ખેતીમાં પણ સહાય મળે છે. એમાં બાગાયત ખાતે જે યુનિટ કોસ્ટ નક્કી કરી છે 6 લાખ પ્રતિ હેક્ટર, আপনার জেনারেল খেরত হয় এটা 50 টাকা, আমার এসটিএসসি খেরত জানে 75 টাকা, 50 টাকা মাকে দিতে হয় যে প্রথম বর্ষে যে হেয়ার খরচ আমার 50 টাকা অর্থাৎ মহত্তম 2,44,480 রুপিয়া, এবার দ্বিতীয় বর্ষে যে হেডরিং অথবা টেলিস বা ওয়ার রাখা হয়েছে এবার 50 টাকা, এবার 50 টাকা মহত্তম 55,580 রুপিয়া। আর এসটি খেরত নেওয়া প্রথম বর্ষে 75 টাকা পাওয়া 3,86,630, আর দ্বিতীয় বর্ষে হেডলিং অথবা ট্রাইস মানে 5 টাকা প্রমাণে 83,370 রুপিয়া। গুজরাটমাં આપણે વાત કરીએ તો લગભગ 1000 કરતા વધારે હેક્ટરનું ડ્રેગન ફૂડનું વાવેતર છે, અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો લગભગ 50 હેક્ટરથી વધારે વડોદરા જિલ્લાનું વાવેતર છે, અને દિવસે દિવસે ડ્રેગન ફૂડનું વાવેતર વધતું જાય છે, અને ખેડૂતોને બી હું એડવાઇસ કરીશ કે તમારી લાંબી ચોડી જમીન હોય તો એક ક્રોપના કરતા અલગ અલગ પાક કરવા જોઈએ, એમાં ડ્રેગન ફૂડ પર તમે કરો, એમાં ખેડૂતો જે સાથે જે આપણા વાર્તાલાપ થાય છે એ પ્રમાણે ખેડૂતો અનુભવ પ્રમાણે જે માર્કેટ છે એ લોકો જે કીધું એ પ્રમાણે તો અંદાજિત તમારે 3 વર્ષે તમારો બધો ખર્ચો નીકળી જાય છે, અને 3 વર્ષ પછી જે થાય છે એ બધી આવક છે, એ નફો છે, એ 3 વર્ષ પછી જે પૈસા આવે છે આવક આવે બધો મોસ્ટલી તમારો નફો છે, ફૂલના પૈસા પછી પ્લાન્ટિંગ મટીરિયલના પૈસા છોડના પૈસા એ બધા તમારે નીકળી જશે, પછી સરકાર તમારે સહાય આપે છે, એટલે શું 2 વર્ષ પછી તમારે લગભગ નફો આવે છે। નફોનો જન્મ આયુષ્ય 25-30 વર્ષનું હોય છે, અને ખેડૂતો બીજું કે માગત ખાતું પ્રોસેસિંગમાં પણ સહાય આપે છે, તો જયારે બી તમે ડ્રેગન ફ્રૂટ છે એવું લાગે કે તમને ભાવ નથી મળતો, આ શક્યતા છે બધી, તો તે બધા તમે પ્રોસેસિંગ કરો, તો પ્રોસેસિંગ કરીને તમે જામ બનાવો, જેલી બનાવો, એની કેન્ડી બનાવો, ચોકલેટ બનાવો, તો એમાં પણ તમને સારી આવક થશે, અને જે તમે મશીનરી એમાં ખરીદશો એમાં પણ બાગાર ખાતું તમને સહાય આપે છે, એમાં પણ 40-65 ટકા સુધી સહાય હોય છે। ડ્રેગન ફ્રૂટની મેડિસિન વેલ્યુની વાત કરીએ ને તો એમાં એક તો 20 ટકા ઓછું હોય છે, પછી વિટામિન અને ખનિજ એની ખાન છે તમે સમજો ને, ડ્રેગન ફ્રૂટમાં આયર્ન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, બધા ખનિજો હોય છે, એમાં વિટામિન સી, વિટામિન B1, B2, B3, પ્રોટીન, ફાઈબર, ઓછામાં 80 ટકા પાણી સારા પ્રમાણમાં હોય છે, ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી ઊંચા પ્રમાણમાં હોય છે જે અસ્થમામાં શ્વસન જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે, પછી હૃદય માટે પણ લાભદાયક છે, ડ્રેગન ફ્રૂટ રક્તવાહિનીઓ આરોગ્ય માટે પણ લાભદાયક છે, ડ્રેગન ફળમાં ચરબીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, ડ્રેગનના ફળમાં એટલે કમળના ફળમાં ફાઈબરની માત્રા ઊંચી હોય છે જે ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદ કરે છે, પછી સંધિવા સાંધા ખંજવાળમાં ઘટાડો કરે છે જેથી તે બળતરા વિરોધી પણ ફળકાઈ શકાય, કોલેસ્ટ્રોલ ઓછું હોય છે, પાણીનો પીએચ 7.5-7.6 હોય તો ડ્રેગન ફ્રૂટ માટે ઘણું સારું કહેવાય હોય છે। હવે ડ્રેગન ફ્રૂટ આપણે કઈ કઈ જગ્યાએ વધારે થાય છે તો વડોદરા જિલ્લામાં વાત કરીએ તો વડોદરામાં કરજણ તાલુકો, ડભોઈ તાલુકો, સિંહણ તાલુકો એ બધી જગ્યાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે। પછી બીજું સૌ ગુજરાતમાં વાત કરીએ તો સુરત છે, સુરતમાં વલસાડ અને પલસાણા તાલુકો છે ત્યાં આગળ ડ્રેગન ફ્રૂટનું સારું વાવેતર થાય છે, અને કચ્છમાં પણ સૌથી વધારે વાવેતર મારા ધ્યાનમાંથી ત્યાં સુધી કચ્છમાં છે, કારણ કે ત્યાં લાંબી જમીનો હોય છે એટલે ત્યાં લાંબા પટ્ટા જ હોય છે અને વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે। હવે ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે તો પ્લાન્ટિંગ મટીરિયલ ક્યાંથી મળે, તો ખેડૂતોને એવું સજેશન આપીશ જે બી ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે ત્યાં તમે જાઓ, એનું ફળ જોવો કેવું છે, ત્યાં આગળ છોડ જોવો કેવા છે, અને એ ખેડૂતો પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરતા હોય છે કે ત્યાં આગળ સારું ગુણવત્તા વાળું રોગ જીવાત મુક્ત અને જે જાત વેરાયટી છે એ માર્કેટમાં કેવી છે એનું ટેસ્ટ કરો તમે, અને પછી ત્યાંથી જે ખેડૂત પાસેથી બી તમે એનું પ્લાન્ટિંગ મટીરિયલ ત્યાંથી વ્યાજની ભાવે તમે લઈ શકો છો, એટલે શું તમારી ચોક્કસ ખાતરી હોય કે ભાઈ તમે છોડ જોયો છે કેવું એનું ફ્રૂટ આવે છે અને એમાંથી જે પ્લાન્ટ છે એમાંથી જે પ્લાન્ટ તૈયાર કરવા તમને આપશે, અને તમારે ડ્રેગન ફ્રૂટની જો વધારે માહિતી જોઈતી હોય તો તમારે જે તે જિલ્લાની બાગાયતની કચેરી હોય ત્યાં આગળ તમે જાઓ અથવા તમારા તાલુકા બાગાયત અધિકારીનો સંપર્ક કરો કે જેથી તમને એ ડ્રેગન ફ્રૂટની વિશેષ માહિતી આપશે।
0: ખેડૂત મિત્રો, તમે સાંભળી રહ્યા હતા માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની, અને મિત્રો આ વિષય પર જાણકારી આપી શંકર કુમાર પટેલ સાહેબે। ખેડૂત મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત।

હવે સાંભળીએ આજના હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની આગાહી જણાવે છે કે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. બાકીના દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં બાદ કરતા હવામાન એકંદરે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે પણ કોઈ અગત્યની સૂચના અપાઈ નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડી. રામ રામ રામ રામ.

0: आकाशवाणी समाचार सुनील परमार वाचिश है। सर्वप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस में G7 शिखर सम्मेलन दरमियान एक उच्च स्तरीय कार्य सत्र में उपस्थित। कृषि और खेड़ कल्याण मंत्री शिवराज सिंह चौहान नई दिल्ली में खरीफ 2026 सीजन देशभर में तैयारी की समीक्षा करी। नीट यूजी की पुनः परीक्षा अगौ सरकार 22 जून सुधी ऑनलाइन मेसेजिंग एप टेलिग्राम पर प्रतिबंध मुको। अमेरिका सहयोगी देशों यूक्रेन संघर्ष ने राष्ट्रपति डोनाल्ड ट्रंप ने एजेंडा में फरी प्राथमिकता आप। भारतीय महिला टीम एफआईएच हॉकी नेशंस कप की सेमीफाइनल में पहुंची। प्रधानमंत्री नरेंद्र मोदी हाल में फ्रांस में एवियन G7 शिखर सम्मेलन में नवी भागीदारी बनावी और आंतरराष्ट्रीय एकता पुनर्निर्माण थीम पर एक उच्च स्तरीय कार्य सत्र में भाग ले रहा है। आ सत्र में G7 राष्ट्रों नेताओं भागीदारी देशों और विश्व बैंक और आफ्रिकन विकास बैंक मुख्य प्रतिनिधिओ भाग ले रहा है। फ्रांस में राष्ट्रपति इमेन्युअल मैक्रों द्वारा प्रधानमंत्री और अन्य भागीदार देशों नेताओं औपचारिक स्वागत कराया पछी बैठक शुरू थी। श्री मोदी कैनेडा प्रधानमंत्री मार्क कार्ने, यूनाइटेड किंगडम प्रधानमंत्री के स्टार्मर और संयुक्त अरब अमीरात राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहियान साथ द्विपक्षीय बैठक योजना। आज रात्रे फ्रांस में राष्ट्रपति इमेन्युअल मैक्रों द्वारा आयोजित गाला डिनर में हाजरी आपशे। लोकसभा अध्यक्ष ओम बिरलाए लोकशाही में वधु जनभागीदारी महत्व पर भार मूक्यो छे। नवी दिल्ली में विकसित भारत युवा संसद 2026 में सहभागी साथ बातचीत करता श्री बिरलाए कहा कि विविध संस्कृति और विविध भौगोलिक परिस्थितियों साथ विश्व की सौथी वधु वस्ती होवा छता भारत आजादी पछी वधती जती जनभागीदारी साथ विश्व की सौथी मोटी लोकशाही तरीके उभरी आव्यो छे। तेमणे कह्युं कि देश भविष्य ने आकार आपवा और विकसित भारत ना लक्ष्य ने प्राप्त करवा माटे लोकशाही में सक्रिय और समावेश भागीदारी जरूरी छे।
1: कैसे हम विकसित भारत के संकल्प को पूरा कर सकते हैं, इसके लिए युवा संसद के माध्यम से तर्क संवाद की संस्कृति को बढ़ाने का एक कार्यक्रम आयोजित किया और निश्चित रूप से आज 50 लाख से ज्यादा युवा संसद से जुड़े। अलग अलग राज्यों के अंदर युवाओं ने उस राज्य के विकसित और विकसित के साथ भारत विकसित के सपनों को साकार करने के लिए अपने विचार रखे।
0: कृषि और खेड़ कल्याण मंत्री शिवराज सिंह चौहान आज नई दिल्ली में उच्च स्तरीय कृषि समीक्षा बैठक योजी थी और खरीफ 2026 सीजन देशभर में तैयारी की विगतवार समीक्षा करती। कृषि मंत्रालय एक निवेदन में जणाव्युं कि संभवित अलनीनो परिस्थितियों संदर्भ में तेमणे कपासनुं उत्पादन वधारवा, कठोर में आत्मनिर्भरता प्राप्त करवा और ओछा वरसाद वाला जिल्लाओ माटे आगोतरी तैयारी पर खास भार मूक्यो। जे जिल्लाओ में ओछो वरसाद अथवा असमान वरसाद की संभावना है त्यां अगाउ थी संपूर्ण तैयारी करवा श्री चौहाने स्पष्ट निर्देश आप्या। भाजपा राष्ट्रीय अध्यक्ष नितिन नवीने आज प्रधानमंत्री नरेन्द्र मोदी नेतृत्व में छेल्ला 12 वर्ष में देश माथागत क्षेत्र में थयेला परिवर्तन पर प्रकाश पाड्यो। सोशियल मीडिया संदेश में श्री नवीने कहा कि देश में झड़पी और व्यापक विकास थयो छे जेने कनेक्टिविटी ने मजबूत बनावी छे और नवी तकों सर्जन कर्युं छे। तेमणे नोंध्यु कि राष्ट्रीय धोरीमार्ग नेटवर्क 91,000 किलोमीटर थी 1,46,000 किलोमीटर थी वधु विस्तृत छे जयरे मेट्रो रेल नेटवर्क लगभग 250 किलोमीटर थी वधीने लगभग 1,200 किलोमीटर थयुं छे। केन्द्र सरकार द्वारा नाना गामडाओं में कफ सीरपना वेचाण आपेली छूट पाछी खेंची लेवामां छे। सरकारे औषध नियमों 1942 में सुधारो करीने सूचना आपी छे कि हवे नाना गामडाओं में कफ सीरपनुं वेचाण अने वितरण फक्त योग्य रीते परवाना प्राप्त दवानी दुकान द्वारा ज थवुं जरूरी रहेशे।
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने एक अधिसूचना जारी कर कहा है कि औषधि नियमों के अनुसूची के में दवाओं के वर्ग शीर्षक के अंतर्गत शामिल सिरप शब्द को हटा दिया गया है। सिरप शब्द हटाए जाने के बाद अब खांसी के सिरप को इस छूट का लाभ नहीं मिलेगा। इससे पहले 1,000 से कम आबादी वाले ग्रामीण क्षेत्रों में खांसी के सिरप की बिक्री पर लाइसेंस संबंधी प्रावधानों से छूट मिली हुई थी। यह संशोधन सिरप
0: परीक्षा पहला सरकार 22वीं जून सुधी ऑनलाइन मैसेजिंग और सोशल मीडिया एप टेलीग्राम पर प्रतिबंध मुको नेशनल टेस्टिंग एजेंसी एनटीए भारत में टेलीग्राम एक्सेस ने निर्धारित और मर्यादित समयगाला प्रतिबंधित करने इलेक्ट्रॉनिक्स और माहिती टेक्नोलॉजी मंत्रालय के निर्देशों ने आकार આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/you અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_ABLDને ફોલો કરશો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત પાણીની પાઇપલાઇન પર મંત્રાલય દ્વારા હાલમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મીડિયા અહેવાલોની શ્રેણી જોઈ છે, જે સૂચવે છે કે સરકાર ગુજરાતની ઓમાન અને અન્ય અખાતી દેશો સાથે જોડતી ઉમા સમુદ્રી ઉર્જા પાઇપલાઇન મધ્ય પૂર્વ ભારત પાણી પાઇપલાઇન સક્રિયપણે આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલયમાં કોઈપણ સ્તરે આ પ્રોજેક્ટ પર ઓમાન અથવા અન્ય કોઈપણ અખાતી દેશો સાથે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો થઈ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સના નાઇસ માસેના ખાતે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ લોન્ચ કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ફ્રાન્સના અગ્રણી રિટેલ સ્થળોમાંના એક પર ભારતના વિશ્વસ્તરીય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને લાવીને યુપીઆઈના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાને આજે કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધનો અંત લાવવાના કરારમાં ઇઝરાયેલને પણ લેબનોનમાંથી પાછા ફરવાની જરૂર પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો સતત કબજો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન હશે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટતા કરી નથી કે લેબનોન અંતિમ કરારનો ભાગ છે કે નહીં. મુખ્ય ઔદ્યોગિક રાષ્ટ્રના ગ્રુપ ઓફ સેવન શિખર સંમેલનમાં અમેરિકાના સહયોગી દેશો આજે 4 વર્ષથી ચાલતા યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા પર કામ કર્યું. ફ્રાન્સના યજમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ટ્રમ્પને યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવા અને શાંતિ કરાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે રશિયા પર દબાણ વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ યુક્રેનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો હોવાથી ફ્રાન્સ અને તેના યુરોપિયન સાથીઓ હવે યુક્રેનને લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડનારા સૌથી મોટા દેશો છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતની મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યો. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એ માં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટમાં છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એ માંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફ્રાન્સ આજે રાત્રે અમેરિકાની ન્યૂજર્સીમાં ગ્રુપ 1 માસેનિંગર સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અને એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ 1માં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 3:15 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના જુદા જુદા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર

પુડુચેરી અને કરાટે માથે આરે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંધ્ર, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં જી સેવન શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો. ભારતીય મહિલા ટીમ એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઈનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.